નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 91.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129966.

6688 9512996688। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512996688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ

કે એજ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આપણે ગીતાજીના 13મા અધ્યાયના અંત તરફ ચાલી રહ્યા છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંબંધ, એની વાત ચાલે છે. કેવળ જ્ઞાનને આધારે મોક્ષના માર્ગે જવું હોય, સીધે સીધા ભક્તિના માર્ગે ન જવું હોય, સીધા સીધા સાકાર બ્રહ્મની ઉપાસનાથી પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાની હોય તો એને જ્ઞાનનો માર્ગ અથવા ધ્યાનનો માર્ગ અથવા યોગનો માર્ગ એમ વિભિન્ન માર્ગોથી પ્રાપ્ત થઈ શકે છે. એને સમજવાનું શું છે કે આ જગતમાં સમાંતર રૂપે બે તત્વો છે. એક છે એ પરબ્રહ્મ છે, પરમ ચૈતન્ય છે, પરમાત્મા છે, જેને તમે જે કોઈ નામથી ઓળખતા હશો તે એક પરમ તત્વ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે. ચેતન છે એમ નથી કહેતો, ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે એની અંદર ચેતનત્વ છે એમ જો હું કહું તો ચેતનત્વ અને ચેતનત્વ જેમાં છે તે એમ બે થઈ જાય. એ બે આપણે નથી જોવાના. એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તત્વ છે જે નામથી ઓળખો, અને બીજું જે છે એ જેને આપણે જડ જગત તરીકે ઓળખીએ છીએ તે પણ ક્રમે ક્રમે ક્રમે ક્રમે ક્રમે જડતાને પામ્યું છે. મૂળમાં તો એ પણ સૂક્ષ્મ છે, મૂળમાં તો એ પણ અવ્યક્ત છે, આ પણ અવ્યક્ત છે. આ બંને અવ્યક્ત હોવા છતાં પોતપોતાના ગુણધર્મોને આધારે આપણને દ્રશ્ય જગતમાં પરિણમતા દેખાય છે. આપણને માણસનું કે પ્રાણીનું શરીર જે વખતે કાર્ય કરતું હોય એ વખતે લાગે છે કે એની અંદર ચેતન છે. તો આ ચૈતન્ય તત્વ અને પેલું શરીર એ બે તો જુદા છે. ચૈતન્ય તત્વ જે વખતે શરીરમાંથી નીકળી જાય ત્યારે આપણે તે શરીરને તે વ્યક્તિ તરીકે

નથી ઓળખતા, આપણે એને શવ કહીએ છીએ, ડેડ બોડી કહીએ છીએ. ચૈતન્ય કહ્યું, આ ચૈતન્ય છે એ એક સ્વરૂપ છે, સમસ્ત બ્રહ્માંડની અંદર એક ચૈતન્ય છે. અને જો જડ જગતની વાત કરો તો સમસ્ત બ્રહ્માંડ એક પ્રકૃતિમાંથી નિષ્પન્ન થયેલું છે, બે તત્વો થયા, જેના માટે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ શબ્દ વાપર્યા કરે છે. એટલે આપણે છેલ્લે જોયું હતું કે પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ, જેટલા કંઈ કર્મો થતા આપણને દેખાય છે એ કર્મો કરે છે કોણ? પ્રકૃતિ કરે છે. અને લાગે છે કે માણસ કરે છે. હું ખાઉં છું તો પેલું પરમ ચૈતન્ય ખાય છે? ના, ખાવાનું કામ તો શરીર કરે છે અને શરીર અચેતન છે. કોઈ પણ કર્મ, ઇવન ત્યાં સુધી કે ભક્તિનું કર્મ પણ, ઉપાસનાનું કર્મ પણ, તો જેટલા પણ કર્મ થતા આપણે જોઈએ કે સાંભળીએ કે અનુભવીએ, તે બધા પ્રકૃતિઈવ ચ ક્રિયમાણાનિ, તે પ્રકૃતિ વડે ક્રિયમાણ કર્મો છે, પ્રકૃતિ અચેતન છે. અને તો પછી કર્મોનો કરતા કોણ? હું એમ કહું કે મેં કર્યું, મેં ભણાવ્યું, મેં આ કામ કર્યું અથવા કરાવ્યું, આ મેં કોણ? હું કોણ? કરતા કોણ? તો જે પરમ ચૈતન્ય છે એ તો અકર્તા છે. કરતા છે એ પ્રકૃતિ છે જે અચેતન છે. આ જે બે વચ્ચેનો સંબંધ છે એને જે સમજી શકે છે તે સમજી શકે છે, અન્યથા નહીં, બીજાનું ગજું નથી. જો આ એક વખત સમજાઈ ગયું તો પછી પરમ ગતિ મળી ગઈ, તો પછી સંસાર સાગરમાંથી પણ આવું જે જોવે છે એને જ્ઞાન થયું છે એમ કહેવાય. એટલે યહ પશ્યતિ સપશ્યતિ, આવું જે જુએ છે, સમજે છે, જાણે છે, તેને જ્ઞાન છે. આત્માનમ અકર્તારમ, આત્મા અકર્તા છે, અભોગતા છે. કરતા ક્રિયમાણ કર્મો પ્રકૃતિ વડે થાય છે અને ત્યાં સુધી કે પ્રકૃતિમાં ચૈતન્ય નથી. આ વાતનું જ્ઞાન જેને થયું, પ્રકૃતિ કરતા છે એટલે પ્રકૃતિ તો એક છે, સમસ્ત બ્રહ્માંડ એક છે, હિમાલય જો અચેતન છે તો મારું શરીર પણ અચેતન છે, બે દૂર છે એમ દેખાય છે, છતાં એક જ પ્રકૃતિના બે અંગો છે. આ વસ્તુ જે સમજે તેને જ્ઞાન થયું એમ કહેવાય. અને જો આ જ્ઞાન એક વખત થયું તો આપણે આગળ બે ચાર વખત કહ્યું છે એમ, જ્ઞાનની ક્ષણ એ જ મોક્ષની ક્ષણ છે. જે ક્ષણે જ્ઞાન થયું તે ક્ષણે તમે મુક્ત. શરીરમાં પ્રાણ છે હોય, વાંધો નહીં, મૃત્યુ પછી જ મોક્ષ મળે એમ કહેવાની કોઈ જરૂર નથી, પણ જ્ઞાન હોવાની જરૂર. અને જ્ઞાન એ જ મોક્ષની ક્ષણ. આપણે 29મા શ્લોક સુધી ચાલ્યા હતા, 30મા શ્લોકથી શરૂ કરીએ છીએ. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તથા. બ્રહ્મ સંપદ્યતે, એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એ ઈશ્વરને પ્રાપ્ત કરે છે, ઈશ્વર એને પોતાની અંદર લઈ લે, સમાવી લે, એવું બને છે. સંપદ્યતે, ઈશ્વર તત્વને પામે, પણ એ પહેલાની આ શરતો છે, એ શરતો જે છે એ સમજવાની છે. અને શરતમાં અહીંયા જે વાત છે તો જ્ઞાનની વાત છે. તો આ જે આપણે જે જડ જગતની અંદર જોઈએ છીએ તે બધા, એક ગધેડું છે, એક ગાય છે, એક કૂતરું છે, એક ચકલી છે, એક કીડી છે, એક કૃમિ છે, એક માણસ છે, એક હાથી છે, દેખાય છે કે સાવ પૃથક છે, દેખાય છે કે સાવ અલગ છે, જુદા છે. પૃથક્ત્વ ભાવ એમની અંદર, પૃથક્ત્વ ભાવ, અલગ હોવાપણાનો ભાવ છે, દેખાય છે કે

અલગ છે અને અલગ અલગ હોવા છતાં એક છે. મારું નાક નાક છે, મારો કાન કાન છે, મારો પગ પગ છે, પણ શરીર છે એટલે એ બધા એક છે. આજે પૃથક્ત્વની અંદર એકત્વ, અલગ અલગ હોવાપણાની અંદર એ એક જ છે એવી અનુભૂતિ તમને જે દિવસે થઈ તે દિવસે તમે જ્ઞાન પામ્યા એમ કહેવાય. હું ઊંચો છું, હું મોટો છું, હું સારો છું, હું નરસો છું, સામે છે એ ડોબો છે એને કઈ ખબર નથી, એ નીચો છે મારાથી. જ્યાં સુધી આ ભાવ રહ્યો અલગ હોવાપણાનો ત્યાં સુધી જ્ઞાન થયું છે એમ કહી શકાય નહીં, ગમે એટલા થોથા વાંચ્યા હોય. પોથી પડી પડી જગમુવા હુવાન પંડિત કોઈ, એને જ્ઞાની નહીં કહેવાય. પૃથક ભાવત્વમ એકસ્થમ અનુભત પશ્યતિ, જે માણસ જ્યારે પણ આ પૃથક ભાવમાં રહેલા ભૂત, ભૂત પૃથક ભાવ એટલે બધા ભૂત અલગ અલગ છે, અલગ અલગ છે એટલે આપણે આ વાત પણ અનેક વખત કહી છે કે હું જ્યારે ભૂત શબ્દ વાપરું ત્યારે માત્ર પ્રાણીઓને જ લાગુ પડે છે એમ નહીં, જે કોઈ વસ્તુ ઉત્પન્ન થયેલી છે તે બધી જ, નદી હોય કે પર્વત હોય કે તળાવ હોય, એ અલગ અલગ છે એવો ભાવ મારી અંદર હોય ત્યાં સુધી મને જ્ઞાન થયું છે એમ હું કહી શકું નહીં. આ બધું એક છે, એક પરમાત્મ તત્વે સંપાદિત કરેલા બ્રહ્માંડનું અંગ છે કે અંશ છે. આવું મને સમજાય તો મને સાચું સમજાવ્યું એમ કહેવાય. પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ, આ પૃથક ભૂત જે છે અલગ અલગ અલગ અલગ અલગ ઉત્પન્ન થયેલા તત્વો એ બધામાં બધા એકસ્થ એકમાં જ છે, એક પરમાત્મ તત્વની અંદર જ સમાયેલા છે. આવું જે જ્યારે સમજે તતઃ એવચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે, ત્યારે એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. કારણ વિસ્તારમ, આ બ્રહ્મનો વિસ્તાર, વિસ્તૃત બ્રહ્મ, વિસ્તૃત પરમાત્મા જે અણુ કરતા અણુ અને બૃહદ કરતા બૃહદ, પણ આ બધું જ એક જ છે અને એની અંદરથી બધો વિસ્તાર થયો છે. જેમ આપણે એક વડના ટેટાની અંદર સાવ રાઈના દાણાથી નાનું પણ બીજ જોઈએ તો એ બીજમાં પેલો આખો આખો વડ છે, એની 500 ડાળીઓ હોય તો 500 ડાળીઓ અહીંયા છે, એ 500 ડાળીઓ અલગ નથી, એની ઉપર બેઠેલા ફળ અલગ નથી. આવું સમજવું તો એ વડના ટેટાનું સાવ નાનકડું બીજ એની અંદર વડ સમાયેલો છે, તો એ બીજનો વિસ્તાર કેટલો, એને નાનું કહીશું આપણે? કારણ કે એ બીજમાંથી જે મોટું વટવૃક્ષ થયું એની ઉપર બીજા અનેક બીજ છે, એમાં અનેક વટવૃક્ષો છે, તો આ અનેકપણું એકમાં છે. આ એકમાં અનેકપણું, એકમાં પૃથક ભૂત એવું જે જુએ છે ત્યારે એના વિસ્તારને સમજે છે, અને જ્યારે આ વિસ્તારને સમજે છે, ન સમજનાર વડના ટેટાના બીજની અંદર વડના ટેટાનું બીજ સમજશે, પણ સમજનાર એની અંદર બીજો વટવૃક્ષ સમજશે. તો એ જ્ઞાન જ્યારે થાય ત્યારે ત્યારે એને જ્ઞાન થયું કહેવાય, અને પછી બ્રહ્મ સંપદ્યતે તદા, ત્યારે એ બ્રહ્મને પ્રાપ્ત કરી લીધો છે એમ જાણી લેવાનું. આપણે એ બ્રહ્મને સમજ્યો છે ને, સમજ્યો એ જ પામ્યો, ખાલી માહિતી મેળવી એ પામ્યો નથી. હું એમ કહું કે સાકર ગળી છે અને હું એમ કહું કે ગોળ ગળ્યો છે,

તો એની ઇન્ફોર્મેશન માહિતી તો મળી, પણ એને સાકર ને ગોળ ની ખબર પડી નથી. અને એમ ખબર પડે કે શેરડીમાંથી જ બે થયેલા છે, બંનેની મીઠાશમાં ફેર દેખાતો હોવા છતાં શેરડીના રસમાંથી થયેલા છે. આવી પ્રતીતિ તો ત્યારે થાય કે જ્યારે આ બધું જુએ. તો એને જ્ઞાન કહેવાય. આ જ્ઞાન

કરે છે, ઈશ્વરને પ્રાપ્ત કરે છે. એટલે આગળ કહ્યું છે એમ ઈશ્વર કોઈ નવું તત્વ એનાથી અલગ તત્વ છે એમ નથી, પોતે પણ એનો અંશ છે. એટલે કોણ કોને પ્રાપ્ત કરે છે? જ્યારે એ ઈશ્વરને પ્રાપ્ત કરે છે કે પરમેશ્વરને પ્રાપ્ત કરે છે કે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે એમ કહીએ ત્યારે એ પોતાને પ્રાપ્ત કરે છે એમ કહેવું પડે, અથવા બ્રહ્મની અંદર એ સમાઈ જાય છે એમ કહેવું પડે. એટલા માટે આપણે શબ્દ વાપર્યો સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે, કારણ કે એને પછી હું નામની વસ્તુ રહી જ નથી.

આ સમજવાની જરૂર છે કે શરીરની અંદર રહેલો આત્મા એ તો કશું કરતો જ નથી, અને એ ન હોય તો શરીર કશું કરતું નથી. આ સમજવું જરા મુશ્કેલ છે, પણ વસ્તુતઃ એ છે કે હું મને હું તરીકે ઓળખતો હોઉં તો એ હું આ શરીર તો નથી જ નથી. એટલા માટે કહ્યું કે અનાદિત્વાત જે ઈશ્વર છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, આત્મા છે, એ અનાદિત્વાત અનાદિ છે. એટલે જન્મ થયો તો ગિરીશભાઈ ઠાકરનો જન્મ થતો નથી, એના શરીરનો જન્મ થાય છે. અને એ શરીરને આપણે એ નામથી ઓળખીએ છીએ, આપણે ઓળખીએ છીએ, એટલા સગા સંબંધીઓએ નામ પાડી દીધું એટલે એ નામથી ઓળખીએ છીએ. જન્મ કોનો? શરીરનો. આત્માનો જન્મ થાય ના થાય, એ તો અનાદિ. અને જે અનાદિ છે તે અનંત. અનાદિત્વાત આ બ્રહ્મ છે તે અનાદિ છે. તમારા શરીરની અંદર છે તો એટલી મર્યાદામાં નથી, એવડું નથી. કેવડું બ્રહ્મ? શરીર જેવડું તો કે ના એમ નહીં કહી શકાય. તો શરીરના એક નાનકડા અંશ જેટલું, ટાંકણીના અણી ઉપર લાગે એવડું તો કે ના. ક્યાં છે, કેવડું છે, કેમ છે, આપણે એને માત્ર અનુભવી શકીએ, આપણે એને આપણી ઇન્દ્રિયોથી પ્રાપ્ત કરી શકીએ નહીં. એ તો અનાદિ તત્વ છે. અને અનાદિ છે એની સાથે નિર્ગુણત્વાત. એ નિર્ગુણ છે. બે અર્થમાં નિર્ગુણ કહું છું. નિર્ગુણ એટલે એને ગુણ નથી. આપણે લાલ પીળો એ ગુણ કહીએ, ગળ્યો ખાટો એ ગુણ કહીએ, લાંબો ટૂંકો એ ગુણ કહીએ, કોઈ પણ પ્રકારની ક્વોલિટીઝ જેને કહીએ છીએ એને ગુણ કહીએ. તો આ પરબ્રહ્મને એવો તો કોઈ ગુણ છે જ નહીં, કારણ કે એ તો સર્જન થયા પછી પ્રવૃત્ત થયા છે. એટલે એ અર્થમાં તો નિર્ગુણ છે જ, પણ જે પ્રકૃતિ છે એ પણ સત્વ રજસ ને તમસ નામના ત્રણ ગુણોથી, આ ત્રણ ગુણો વસ્તુતઃ દ્રવ્યો જ છે, એનાથી બનેલી છે. સત્વ રજસ તમસ એનાથી બનેલી આખી પ્રકૃતિ છે. એટલે આપણે જે જડ જગત જોઈ રહ્યા છીએ, અચેતન જગત જોઈ રહ્યા છીએ, આપણા શરીર સહિત, એ ત્રિગુણાત્મક છે. એને ત્રણ ગુણ છે, એ કાં તો સાત્વિક હોય, કાં રાજસ હોય, કાં તામસ હોય, એને ત્રણ ગુણ છે. સાંખ્ય દર્શન તો ત્રણે સાથે છે એમ કહે છે. સત્વ પ્રધાન, રજસ પ્રધાન, તમસ પ્રધાન એમ કહે છે. સાત્વિક નહીં કે કેવળ, બીજા બે સાથે હોય એ ત્રિગુણાત્મિકા છે. પણ જે બ્રહ્મ છે એ તો નિર્ગુણ છે, એને કોઈ ગુણ નથી. તો અનાદિત્વાત નિર્ગુણત્વાત. કારણ કે એ અનાદિ છે અને કારણ કે એને કોઈ ગુણ નથી, નિર્ગુણ છે. નિર્ગુણ છે એટલે તમે કશું જ નહીં કહી શકો. એને કયો રંગ છે એમ નહીં કહી શકો. કયો રંગ છે એમ કહેવા માટે આંખની જરૂર પડે, ને આંખ તો એમાંથી ઉત્પન્ન

ક્યાંથી કહી શકશો તમે? નિર્ગુણત્વાત્ પરમાત્મા અયમ અવ્યય, અને એ એટલા માટે થઈને અવ્યય છે. ન તો એ નાશ પામે છે, ન તો એ ઓછો વધતો થાય છે. અવ્યય સીધો અર્થ એ અવિનાશી છે એમ કહીએ, પણ ખાલી અવિનાશી છે એમ કહેવાથી પણ ચાલતું નથી. એ ઓછો વધતો પણ થતો નથી, નાનો મોટો પણ થતો નથી. કારણ કે એ નાનો મોટો થવું કે ઓછા વધતા થવું એ તો ગુણ થઈ ગયો પાછો, આ તો નિર્ગુણ છે કારણ કે નિરાકાર છે. તો એ નિરાકાર નિર્ગુણ હોવાને કારણે બંને અર્થમાં અવ્યય છે. અવ્યય અનાદિ છે એટલે એનો અંત નથી, અને નિર્ગુણ છે એટલે એના ઓછા વધતા પણ નથી.

अयम अव्यय आ परमात्मा अव्यय छे। लागे छे के अपना शरीर में रहेलो छे, हूँ शरीर स्थोपी। લાગે કે આપણા શરીરમાં જે દિવસે શરીરમાંથી ચૈતન્ય જતું રહ્યું, કે આપણે સાવદેશી ભાષામાં કહેતા હોઈએ તો જીવ જતો રહ્યો કે પ્રાણ જતા રહ્યા, તો પછી આપણને જડ દેખાય છે, પણ જડ શરીર પણ જડ જગતનો ભાગ છે। તો શું થઈને ઊભું રહ્યું કે આપણને લાગે કે એ શરીરની અંદર છે અને શરીરની અંદર નીકળી જાય તો શરીરને આપણે શબ તરીકે ઓળખીએ છીએ, તો એ શરીરમાં રહે

પોતે કરતો નથી. કર્મ તો જે કરે છે એ કરે છે. ટ્યુબલાઇટમાં પ્રકાશ આવે છે તો પ્રકાશ કરનાર કોણ? અંદર જે ચૈતન્ય રહેલું છે એટલે એની અંદર જે વિદ્યુત પુરવઠો રહેલો છે જ્યાંથી શરૂ થાય છે એ તો લાઇટ નથી કરતું. આપણને એમ લાગે છે કે લાઇટ મેં કરી. ભાઈ તમે નથી કરી એ લાઇટ. ગોળાને એમ લાગે કે મેં કરી તો તે નથી કરી ભાઈ લાઇટ. અંદરના પાવરને એમ લાગે કે મેં કરી તો તે નથી કરી ભાઈ. જ્યાંથી ઉત્પન્ન થાય છે જે તત્વ છે પાવરને પણ ઉત્પન્ન કરનાર. એટલે મૂળ વાતમાં આ બે તત્વોનો દુનિયાભરે સ્વીકાર કર્યો છે. એક છે મેટર અને એક છે એનર્જી. આઇન્સ્ટાઈને પણ આ જ વાત કરી છે. તો આ જે છે પરમાત્મા એ શરીરમાં હોવા છતાં ન કરોતી, એ કશું કરે છે એમ માનવું નહીં. હું માનું કે મેં મારા શત્રુને જોરદાર લાફો ઝીકી દીધો તો ભાઈ ત્યાં નથી ઝીક્યો, શરીરે ઝીક્યો છે. અથવા તો મને જે વહાલું છે નાનું બાળક એને લઈને મેં ખૂબ વહાલ કર્યું તો તે કર્યું નથી. આ હું કરું એવો ભાવ એ જ ભ્રમ છે. આ ભ્રમ જાય તો જ્ઞાન છે, પણ આપણે આ ભ્રમમાં ભટક્યા કરવાનું અને મને જ્ઞાન છે એમ કીધા કરવાનું. મને જ્ઞાન છે એમ જે દિવસે મેં કહ્યું તે દિવસે મારા જેટલો બીજો કોઈ અજ્ઞાની નહીં. અજ્ઞાનનું પહેલું પગથિયું કે મને જ્ઞાન છે. અને જ્યારે પેલું અંદર રહેલું પરમાત્મા તત્વ એ કશું કરતું જ નથી તો એ કર્મનું ફળ પણ એના તરફ નથી. ના લિપ્યા તે એનાથી લેપાતો નથી. જે જીવાત્મા ભ્રામક રીતે શરીરને પોતાનું ગણીને કર્મ કરતો હોય ન કરતો હોવા છતાં એવું માનતો જાય એને એનાથી મળતું ફળ એને મળ્યું એમ લાગશે. શરીરને થનારું દુઃખ પોતાને થયું એમ લાગશે. એક આંખ ના હોય તો હું કાણો છું તું નથી કાણો ભાઈ. કર્મથી બંધાય છે કે લેપાય છે કોણ?

જેનામાં આ જ્ઞાન નથી તે કે ભાઈ કરતા જુદો છે બરોબર, અને મૂળ તત્વ જેના કારણે દેખાય છે એ જુદું છે, આ બે તો જુદી વસ્તુઓ છે. હવે એના વચ્ચે હું ક્યાંય આવતો જ નથી. જે ઈશ્વર કરાવે છે કરે છે, થાય છે. એટલે અકર્તા હોવાને કારણે એ અકર્તા છે, એને કોઈ કર્મ બંધન કરતા બનતું નથી. ન લિપ્યતે, એ લેપાતો નથી. આ કર્મ વડે એ લેપાતો નથી. એ તો અનાદિ નિર્ગુણ અવ્યય, મોટા મોટા શબ્દો છે પણ સાવ સાદા છે, એને કઈ લાગુ પડતું નથી. એ કર્મ કરતા જ નથી. અર્જુનની વાત છે એમાં, આ જ વાત છે. મારા મામા કાકાઓ અને હું મારીશ, ભાઈ તું મારું કહે છે ત્યાં જ ગરબડ શરૂ થઈ જાય છે. તું કોણ કરનાર? તું કરનાર છે જ નહીં. તો જે પરમાત્મ તત્વ છે એ અને જે જગત છે તે એકબીજાથી નિતાંત અલગ છે. એક પરમ ચૈતન્ય છે, એક પરમ અચૈતન્ય છે. આ વાત જે સમજી જાય

0: છતાં એ કઈ કરતો પણ નથી અને કરતો પણ નથી માટે એ કર્મથી લેપ પામતો પણ નથી, લેપાતો પણ નથી. યથા ઉદાહરણ આપે છે અને એ ઉદાહરણ લૌકિક છે, સંપૂર્ણપણે લાગુ નહીં થાય. જ્યારે ઉદાહરણ આપે ત્યારે એકાંગી હોય, હંમેશા કોઈ પણ ઉદાહરણ આપીએ કે દૂધ જેવું સફેદ કપડું એમ કહીએ તો એમાં સફેદની અંદર દૂધ નામનો ગુણ, સફેદ જેવો ગુણ છે એ જ સમાન છે. કંઈ કપડું લિક્વિડ નથી, પ્રવાહી નથી, એકાંશ લાગુ પડશે. તો અહીંયા ઉદાહરણ આપે છે કે યથા સર્વગતમ સૂક્ષ્માત આકાશમ નો પલિભ્યતે. આકાશ તમારી અને મારી વચ્ચે છે, એ આખું આકાશ છે. પણ આપણે આકાશને મારવા જઈએ તો એને વાગશે નહીં વાગે, આકાશને પકડવા જઈએ તો પકડાશે નહીં પકડાય. આકાશને રંગ છે એમ કહેવા જઈશું તો એ રંગ લાગુ પડશે નહીં લાગુ પડે. આપણને જે ઉપર દેખાશે ભૂરું ભૂરું એ આકાશ આકાશ નથી, એ તો ભ્રાંતિ છે, ત્યાં કોઈ ભૂરા રંગનું પટલ નથી. તો શું કહે છે કે આકાશ એની પોતાની સૂક્ષ્મતાને કારણે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રવ્ય છે તે આકાશ છે, પોતાની સૂક્ષ્મતાને કારણે સર્વગતમ બધે રહેલું છે અને છતાં ઉપલિપ્ય છે અને છતાં લેપાતું નથી. એ રીતે સર્વત્ર અવસ્થિતો દેહ તથાત્માનો ઉપલિપ્ય છે. આત્મા શરીરની અંદર, શરીરના બધા ભાગોની અંદર રહેલો હોવા છતાં એ શરીર વડે થયેલા જે કંઈ કામો છે એનાથી લેપાતો નથી. આ વાત સમજવાની છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની અંદર. તો હવે 13મો અધ્યાય સંપૂર્ણ થવામાં છે, છતાં આપણે અહીંયા રોકાઈશું અને હવે પછીના સમયમાં, હવે પછીના એપિસોડમાં આપણે આ પ્રસંગને પૂરો કરશું. ત્યાં સુધી આપણે વિશ્રામ લઈએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ

0: કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આપ સર્વેને હું આવકારું છું. ગયા એપિસોડમાં આપણે કન્યાના બાપની ઠેકડી ઉડાડતું એક લગ્ન ગીત સાંભળ્યું હતું, આવ્યા આવ્યા ગામના ગોંધરાજી. આ લગ્ન ગીતની અંદર એક સાથે જાનમાં આટલા બધા મહેમાનો આવેલા જોઈને કન્યાનો બાપ બિચારો ગભરાઈ જાય છે અને કહે છે કે ભડક્યો કન્યાનો બાપ જી રહે. આમ આ ગાણામાં સૌ પ્રથમ પિતાની એકની ઠેકડી નથી ઉડાડી, પણ પિતા પછી કન્યાના કાકા, મામા, માસી, માસા વગેરેનો ઉલ્લેખ કરીને પણ તેમની સાથે ઘઉં, ચોખા, ગોળ, ઘી, ખાંડ જેવી ખાદ્ય સામગ્રીઓના નામ જોડીને ગાણાને લંબાવીને એમાં વિવિધ સ્વજનોની પણ ઠેકડી ઉડાડવા માંગે છે. હવે પછીનું જે ગાણું છે એ વરરાજાની જાન વેવાઈના ગામના ગોંધરે આવી પહોંચે છે ત્યારે કન્યાના પક્ષમાં ચહલ પહલ વધતી જાય છે. સૌ પ્રથમ તો પગપાળા આવેલી જાનને તેનો થાક ઉતારી શક્તિનો સંચાર કરવા માટે ગોળનું પાણી આપીને એનું સ્વાગત કરવામાં આવે છે. હવે આજે એનું સ્વરૂપ બદલાયું છે. આજે આપણે રંગબેરંગી શરબતો કે આઈસ્ક્રીમ આપીને એ વિધિ કરીએ છીએ, પણ ત્યાર પછી હરક ગયેલી સાસુ પોતાના સગાવાલાઓને સાથે લઈને ઢોલના તાલ સાથે ગાણા ગાતી ગાતી જાનનું સ્વાગત કરવા માટે માથે મોતી ભરેલી ઇંઢોણી ઉપર તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેની ઉપર આસો પાલવના પાંદડા અને શ્રીફળ મૂકીને સામયું લઈને આવી પહોંચે. આ પ્રસંગે બંને પક્ષની સ્ત્રીઓ ટોળે મળીને સામ સામે લાંબા હાથ કરીને ફટાણાઓ ગાય ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ જાનનું સ્વાગત કરતા ગાય છે કે હું તો થાળ ભરું રે, શગ મોતી રે, હું તો વરને વધાવવા જાઉં રે. તો આવો આપણે આ ગાણું સાંભળીએ.

શગ થાળ ભરીને શગ મોતીડે વધાવું, આવી કલ્પના આપણા લોક સાહિત્ય અનેક ગીતોમાં પણ જોવા મળે છે. આમ તો સામાન્ય રીતે દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાનો દીકરો એ કોઈ સાધારણ ઘરમાં ન પરણે, એના સાસરિયાઓ ખાતે પીતે સુખી ઘરના સમૃદ્ધ અને સ્વભાવે માયાળુ અને લાગણીશીલ હોય, કે જેથી જ્યારે પણ દીકરાના જીવનમાં કોઈ નાની મોટી તકલીફો આવે ત્યારે પોતાની સાથે સાથે એના સાસરિયાઓ પણ એની પડખે આવીને ઊભા રહે, જેથી દુઃખનું ભારણ ઓછું થાય, સગાઓના સધિયારાઓનો અનુભવ થાય. તો આવો આવા ભાવ સાથેનું એક ગાણું સાંભળીએ. તાંબા કુંડી નવ ગજ ઊંડી તે ઘર પૈણવા જાય.

મિત્રો, અહીં લોકકવિ એમ સીધું નથી કહેતો કે વર રાજા કોઈ સુખી ઘરમાં પરણશે અથવા પરણવા જશે, પણ એમ કહે છે કે તાંબા કુંડી નવ ગજ ઊંડી, જે ઘરમાં તાંબા કુંડી હોય એ ઘરમાં પરણવા જશે, એટલે કે એ સમૃદ્ધ ઘરમાં પરણવા જશે. ટૂંકમાં તાંબા કુંડી એ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે. તો સસરો પણ દાદા જેવો માયાળુ અને સાસુ એ માતા જેવી મમતા ભરી હોય એવી કલ્પના પણ કરી છે. આમ કાકા કાકી મામા માસીને પણ બીજી ઉપમાઓ આપીને ગાણામાં લંબાવી ભાવસભર બનાવવામાં આવે છે. હવે પછીના ગાણામાં કન્યા પોતાના મનના ભાવોને પોતાના દાદા સમક્ષ રજૂ કરે છે. વરરાજા જાન લઈને પોતાના ગામ આવી ગયાની જાણ થતા કન્યાની અધીરાઈ વધતી જાય છે. વિનય, વિવેક અને મર્યાદાના આ બે સમયમાં દીકરી પોતાના મનના ભાવો કોની સમક્ષ રજૂ કરે? આવી ક્ષણે દાદા એ દીકરીની વાતોનું ઠેકાણું બને છે. કેમ કે દાદાને પણ પોતાના સંતાનો કરતા પણ પૌત્ર પૌત્રીઓ એટલે કે નાણાં કરતા વ્યાજ વધુ વાલું હોય છે. એટલે દાદા પણ દીકરીના મનના ભાવ

ભાવોને ઉમળકા ભેર પ્રતિસાદ આપે છે. અને જોઈએ આ ગાણામાં, ઊંચા ઊંચા રે દાદા ગઢરે ચણાવો, તો આવું આપણે સાંભળીએ આવું ગાણું.

0: મિત્રો, હવે મને રજા આપશો. આપણે આ ગાણું આવતા એપિસોડમાં ફરીથી આખું સાંભળીશું. આવજો.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર, આપ સૌનો દોસ્ત, આપનો હોસ્ટ. સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું એક સુંદર મજાની નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથાનું નામ છે ટોલર વહુ. કેટલાક એપિસોડથી આપણે આ ડોલર વહુ કે જેમાં એક માણસગત સ્વભાવ જેને વિદેશી રૂપિયા, વિદેશી કિંમત વધારે લાગે છે અને એ માણસના એ પરિવારની આ કથા છે. ખાસ કરીને દીકરી પરણાવી હોય તો વિદેશી એનઆરઆઈ સાથે, અને જો વહુ પણ લાવવાની હોય તો એનઆરઆઈ સાથે, અને દીકરો આપણે ક્યાંક બહાર વિદેશ મોકલવાનો હોય પૈસા કમાવા, ડોલરમાં કમાવા, તો એ દીકરાનું મહત્વ પણ પરિવારમાં વધી જાય છે. કંઈક આવી જ પૃષ્ઠભૂમિ ઉપર આ વાર્તાને આપણે અત્યારે મધ્યભાગ સુધી ખેંચી લાવ્યા છીએ. અને શ્યામ તેની બહેનના લગ્નમાં આવે છે અને આખરે પોતાના નાના ભાઈની પત્ની એટલે કે મીનાક્ષીને જ્યારે દીકરો અવતર્યો છે ત્યારે વલસાડની પોતાની નોકરીના સંસ્મરણોને વાગોળવા અને એ દીકરાને જોવાના બહાને તે વલસાડ પહોંચે છે. આ વાત આપણે ગત એપિસોડના અંતિમ પડાવમાં કરી હતી. શ્યામ અને મીનાક્ષી વચ્ચેનો સંવાદ થાય છે. શ્યામ પૂછે છે વલસાડ વિશે, આસપાસના પરિવારજનોના અન્ય લોકો વિશે, વાતાવરણ વિશે, પોતાના એટલે કે મીનાક્ષીના મકાનમાં એ સુંદર મજાના વૃક્ષોને, બાગ બગીચાઓની લતાઓની વાર્તાને એ યાદ કરે છે. અને ત્યારે જવાબમાં એટલે કે પ્રત્યુત્તરમાં મીનાક્ષી કહે છે કે હવે તો એ સમજવાવાળા લોકો પણ નથી અને હું પણ નથી, અમદાવાદમાં હું વસવાટ કરું છું, એટલે હવે મારો પણ અહીંનો લગાવ અને એમની સાથેનો સંબંધ જ્યારે જુદો થયો હોય ત્યારે એ વિશે વધારે શું કહી શકાય વર્તમાન પરિસ્થિતિમાં એ નક્કી નથી કરી શકાતું. અને આ સંવાદ વચ્ચે શ્યામ પોતાની મનોવ્યથાને પણ ઠાલવે છે અને ત્યાંથી આપણે વિદાય લીધી હતી. એટલે આજના એપિસોડમાં આ વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી શ્યામને કહે છે, તમે નિરાશાવાદી બની ગયા છો, જો તમને એવી લાગણી થશે તો પછી અમારા જેવા લોકોનું શું થશે? તમે તો ધનવાન છો, અનિતા તો સ્વયં એ દેવી લક્ષ્મી જ છે, તમારા માતા અને બહેન તમારી પ્રશંસા કરતા થાકતા નથી, અને તમારા જીવનમાં વળી શું ખૂટે છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ બધું તો ઠીક છે, પણ તું મારું દુઃખ કઈ રીતે સમજે મીનાક્ષી? તું તો તારા પોતાના લોકોની વચ્ચે જીવે છે, એ લોકો તારી ભાષા બોલે છે, તારી સંસ્કૃતિના જ છે. તારા દીકરાને તું સાચા વાતાવરણમાં ઉછેરી પણ શકશે, તેનું સાચું શિક્ષણ તું આપી શકીશ. તારે કોઈ મૂંઝવી નાખે તેવી સ્થિતિમાં જીવન વિતાવવાનું નથી. શ્યામ, પારકે ભાણે લાડુ તો હંમેશા મોટો લાગતો હોય છે, મીનાક્ષી જવાબ આપે છે. પણ શ્યામ કહે છે, પણ શું એ જ વાત તને લાગુ નથી પડતી? તો શું શ્યામ એટલો તો સુખી નહોતો જેટલો સૌ ધારતા હતા? અમેરિકા જેવા સ્વર્ગમાં પણ કોઈ વ્યક્તિ શું દુઃખી હોઈ શકે? મીનાક્ષીના મનમાં આ વિચારો આવી ગયા. શ્યામ કહે છે, મીનાક્ષી, ત્યાંના જીવનમાં તો તને સહેજે કંઈ સમજણ ન પડે અને તને ખ્યાલ પણ નથી. શ્યામે આગળ કહ્યું, કોઈ વસ્તુ સેલમાં ખરીદતા અને એમ વિચારતા કે $1 ભાવ 40 રૂપિયા છે, માણસ કેટલા દિવસ સુધી સુખી રહી શકે? ભલે $1,000 તમે કમાવ છો અને કહેતા ફરો છો કે તમે 40,000 રૂપિયા કમાવ છો, પણ તેથી શું? એ લોકોનો કદી વિશ્વાસ ન કરતી જે દેશની સમૃદ્ધિની વાતો કરે પણ ત્યાંની સમસ્યાઓ વિશે હરફ પણ ન કાઢે. મીનાક્ષી પૂછે છે, શું તમે અનિતા વિશે કંઈક કહો છો? વાત અહીં વિચારવાની છે. કહેવાતા સુંદર મજાના વાતાવરણમાં પણ કેટલાય પ્રશ્નો હોઈ શકે છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી, એક એક ડોલર કમાવવા માટે અમારે ખૂબ જ મહેનત કરવાની હોય છે, અને અમે આ મહેનત એવી સ્થિતિમાં જીવીને કરીએ છીએ જ્યારે અમે અમારા લોકોથી દૂર રહીએ છીએ, અમારી સંસ્કૃતિથી અને અમારા મૂળિયાથી દૂર રહીએ છીએ. જે લોકોની સાથે અમે ભળી શકીએ છીએ તે પણ મોટે ભાગે તો ભારતીયો જ છે. ત્યાંના મૂળ સમાજમાં હજી અમે તદ્દન ઓગળી જઈ શકતા નથી અને કદાચ કદી ઓગળી જઈ શકીશું પણ નહીં. વળી ગમે તેટલા વર્ષો તમે ત્યાં રહો ને તો પણ પરિસ્થિતિ આવી જ રહેશે. અમે જ્યારે કોઈ મંદિર બાંધીએ કે મસ્જિદ અને ગુરુદ્વારા તે ભૂમિમાં બાંધીએ, તે જાણે ત્યાંની અમારી એકલતાને ઓછી કરવાની અને અમારા મૂળિયા સાથે જોડાઈ રહેવાની કવાયત જ છે. મીનાક્ષી કહે છે કે જો એમ જ હોય તો તમે પાછા કેમ નથી આવી જતા? અમારી સ્થિતિ એક એવા પશુ જેવી છે જે કળણમાં ભરાયું છે. આ કળણ જો કે ડોલર અને વિલાસી સગવડોનું છે, એટલું જ બંને ભેગા થઈને કરોડિયાના જાળા જેવું છે જે અમને બાંધી જકડી રાખે છે. અમારી આવડત મુજબ અમને ત્યાં સારી નોકરીઓ મળે છે, તેમાં જ્ઞાતિ ભાષા જેવી લાગવગની કે રાજકારણની ખટપટની કોઈ અસર પડતી નથી, એટલે આવડત મુજબ નોકરી મળી પણ જાય છે. એ રીતે શાંતિથી કામ પણ થઈ શકે છે. એ દેશમાં મળતી સુવિધાઓના આરામથી અમારા શરીરો પણ ટેવાઈ જાય છે. મારો જ દાખલો લઈએ, એક સમય એવો હતો કે જ્યારે મારા પગ જ મારી ગાડી જેવા હતા એમ હું કહેતો. હવે તો હું ઘરની બહાર ગાડી વિના પગ મૂકી શકતો નથી. જો હવે હું પાછો ફરું તો વધુ દુઃખી થઈ જાઉં. પહેલી વાર શ્યામ પોતાના દુઃખની દિલથી વાત કરી રહ્યો હતો, અને તે જાણતો હતો કે મીનાક્ષી એક સીધી સાદી છોકરી છે જેણે તેની કિંમત કદી ડોલરના મૂલ્યે આંકી નહોતી. તમે સાંભળી રહ્યા છો અને આ જે ડોલર વહુના અંશો છે એ હૃદયને સ્પર્શી પણ રહ્યા છે. તો વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામ પૂછે છે, મને કહે મીનાક્ષી, શું તું સુખી છે ખરી? સાચી ચિંતાની ભાવનાથી તેણે પૂછી લીધું. સહેજ મો મરડીને મીનાક્ષી હસી, મારે તમને સત્ય જ કહેવાનું છે કે મારે મારા દુઃખો માટે તમારા માતા અને બહેનને માથે આરોપ મૂકવાનો છે. ના, તું મને સત્ય જ કહે, શ્યામ પૂછે છે. મીનાક્ષી જવાબ આપે છે, તમારા ડોલરે મારા પર કહેર વર્તાવ્યો છે શ્યામ. બાતો બધી જ વાત ડોલરના જાદુઈ કાચથી જુએ છે. અમે જે કંઈ કરીએ તેની તેમને મન કશી જ કિંમત નથી. ગિરીશે અને મેં અમે બંને સુરભીના લગ્નમાં ટેકો કરવા માટે લોનો લીધી છે. વળી કામ કરીને પણ ઘણો ટેકો કર્યો જ છે. પણ જ્યારે સુરભીના લગ્નની તિથિ ઠરાવવાની વાત આવી ત્યારે અનિતાની અનુકૂળતા પ્રથમ જોવામાં આવી. જે રૂપિયા વહુ તમારી સાથે આટલા વર્ષો રહી તેની અનુકૂળતા નહીં. સુરભી તો મને યાદ સુદ્ધા કરતી નથી, બધો યશ તેની ડોલર ભાભીને જ મળે છે. આછો નિશ્વાસ નાખીને તેણે આગળ કહ્યું, મને ખબર છે કે સગાવાલાઓની સામે બાએ કહ્યું જ હશે કે અનિતાની ઉદારતાને લીધે લગ્ન લઈ શકાયા. મારા નામનો ઉચ્ચાર એક વાર પણ નહીં જ થયો હોય. શ્યામ આ વાત સાંભળી ચોંકી ઉઠ્યો. આટલે દૂર વલસાડમાં રહે અમદાવાદમાં શું થઈ રહ્યું હતું તેની આ છોકરીને કઈ રીતે જાણ થઈ ભલા? શું તેની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી કે પછી સાવ સાદી વાત હતી, અનુભવથી મળેલું જ્ઞાન હતું? એમ જ હશે. ભારે હૃદયે શ્યામ વલસાડ

ત્યાંથી વિદાય લે છે. હર્ષને લઈ ને અમદાવાદ પાછા ફરે હવે મીનાક્ષીને પણ 6 મહિના થઈ ગયા. તે હવે પડખા વેર થવા લાગ્યો હતો અને થોડા ભાંખોડિયા પણ ભરતો હતો. પોતાના દાદાનો અવાજ તે તરત ઓળખી જતો અને તરત તેમની સામે ડોક ફેરવતો. મનહરલાલને તે ગાઢ મિત્ર જેવો લાગતો અને બની પણ ગયો હતો. પછી શું ખરેખર ફરીવાર પણ ડોલર વહુના એધાણ આ ઘરમાં વર્તાય છે કે નહીં મીનાક્ષીને, એ વાત પણ માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. કોઈક કોઈક વાર સુરભી મળવા આવતી. નવા ઘરમાં તે ખૂબ સુખી હતી અને નવી જિંદગી પણ તે માણી રહી હતી. ખાસ તો એટલા માટે કે તેના સસરા ખૂબ સજ્જન માણસ હતા. આશ્ચર્યની વાત એ હતી કે અનિતાના પિતા કૃષ્ણકાંત ઘણા દિવસથી તેમને ઘરે મળવા આવેલા નહોતા અને તેનું શું કારણ છે એ પણ કોઈ જાણતું ન હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મઠિયાનો લોટ કૂટતી વખતે નીલાબાને છાતીમાં દુખાવો થયો. એમણે તે તરફ ધ્યાન ન આપ્યું પણ બીજે દિવસે નહાતી વખતે તેમને પોતાના સ્તનમાં ગાંઠ જેવું જણાયું અને આ ગુમડા પર થોડો શેક કરવા પોટલી મૂકીશ એટલે બધું ઠીક થઈ જશે એમ વિચારી ફરી તેમણે એ વિશે કંઈ કર્યું નહીં. પણ જ્યારે અઠવાડિયા પછી ગાંઠ છૂટી ન પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા. શાળાએ જવા તૈયાર થતી મીનાક્ષીને તેમણે બોલાવી અને ગાંઠ બતાવી. મીનાક્ષીએ તરત શાળાએ ફોન કરીને એક દિવસની રજા મૂકી અને પછી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લીધી. ગિરીશ કે મનહરલાલને કશું જણાવ્યું નહીં અને જો કે તે પણ સહજ વ્યાકુળ પણ થઈ ગઈ હતી. તેણે બહારથી શાંતિ જાળવી સામાન્ય વાત કરતી હોય તેમ તેણે સસરાને કહ્યું, બાપુ અમે જરા ડૉક્ટર પાસે જઈએ છીએ, ચિંતા ન કરશો, હર્ષ સૂતો છે, તેના પર જરા નજર રાખજો. ડૉક્ટરે નીલાબાને તપાસ્યા અને તેમને બહાર જવા કહ્યું. મીનાક્ષીને બોલાવીને પૂછ્યું, આ દર્દી તમારા શું થાય છે? તેઓ મારા સાસુ છે. હે ડૉક્ટર, તેમને શું થયું છે? આમ તો સ્તનમાં ગાંઠ છે એટલે આપણે બાયોપ્સી ટેસ્ટ કરવો પડશે, ત્યાર પછી જ કહી શકાય કે શું થયું છે. અને આ સાહજિકપણે ચિંતાનો વિષય બની જાય. હવે મીનાક્ષી શું કરશે અને એમના પરિવારમાં કેવા વમળો સર્જાશે એ માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

એટલે શું શું કંઈ જોખમી બાબત છે? મીનાક્ષી ડૉક્ટરને પૂછે છે. અત્યારે તો કંઈ કહી શકાય નહીં. જો ગાંઠ મલિન હોય તો એનો અર્થ થાય કે કેન્સર છે, અને તેમ ન હોય એવું બની શકે ખરું. હમણાં તો તેમને કંઈ કહેશો નહીં. ખૂબ ચિંતિત મને મીનાક્ષી બહાર આવી. નીલાબાએ તેની સામે ધારી ધારીને જોયું. ઈચ્છું છું કે ચિંતાનું કશું કારણ નહીં હોય. શું કોઈ મલમ તેમણે લખ્યો છે જે હું લગાડી શકું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ના, તેમણે કહ્યું કે તમે જલ્દી જ સારા થઈ જશો, મીનાક્ષીએ આશ્વાસન આપતા કહ્યું. આવી ચિંતાની વાત તે શ્યામને કરી શકે તેમ ન હતી, કેમ કે તે છેવટે દૂર અમેરિકામાં હતો. જો તે સુરભીને કહે તો તે વળી વાતને જગાવી જ મૂકે, તેથી તેણે આ વાત એકલા ગિરીશને જ કહેવાનું ઠરાવ્યું. રાત્રે જ્યારે ગિરીશ એકલો મળ્યો ત્યારે તેને બા વિશેની વાત કહી. ગિરીશની આંખમાં આંસુ આવ્યા અને ગભરાઈને તેણે પૂછ્યું, શું તને લાગે છે કે બાને કેન્સર છે? આશ્વાસન આપતા મીનાક્ષી બોલી, ના, કોણ કહે છે કે કેન્સર છે? આપણે ઓપરેશન કરાવીને ગાંઠ કઢાવી નાખીશું. તે ગાંઠ મલિન ન પણ હોય એવી સંભાવના તો છે ને? બીજે દિવસે મીનાક્ષીએ નીલાબાના ઓપરેશન માટેની તારીખો અને એપોઇન્ટમેન્ટ લઈ લીધી. અલબત્ત તેની સાસુને ખૂબ શક તો થતો હતો. તે બબડતા હતા, મને લાગે છે કે કંઈક તો મને થયું જ છે. મીનાક્ષી મને સાચું કહેતી નથી. મારો દીકરો ચિંતા કરતો દેખાઈ આવે છે, પણ મારી વહુના મોં પરની શાંતિ અને માનસિક સંતુલન ખરેખર વખાણવા જેવા છે. મને કંઈ થઈ જશે તો સુરભીનું શું? કોઈ દિવસ હોસ્પિટલમાં પગ મૂક્યો નહોતો એટલે સ્વાભાવિક રીતે જ નીલાબા ગભરાતા હતા. અને જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે ગભરામણ, ચિંતા અને વિશ્વાસ ઢકતો હોય છે. હવે શું થશે એ વાતને આપણે માણવાની છે, પરંતુ તમારે આ વિરામ બાદ મારી સાથે જોડાયેલા રહેવું પડશે 90.4 મેગાહર્ટઝ પર.

જ્યારે નીલાબાને કહેવામાં આવ્યું કે તેમનું ઓપરેશન થવાનું છે ત્યારે વળી તેમનો ગભરાટ ખૂબ જ વધી ગયો. મીનાક્ષીએ ધીરજ બંધાવતા કહ્યું, બા, એ તો પેલી ગાંઠને કાઢવાની છે ને, એટલા માટે, બીજું કશું નથી. હું બહાર જ બેઠી હોઈશ, કશી વાતની ફિકર ન કરતા. ભગવાનને મેં ખૂબ પ્રાર્થના કરી છે, તમે જલ્દી સાજા થઈ જાઓ, બધું સારું થઈ જશે, તમે જોજો તો ખરા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજીઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર વહુના અંશોને. ઓપરેશન પછી નીલાબાને થોડા દિવસો માટે હોસ્પિટલમાં રહેવાનું હતું. સ્ત્રીઓના વોર્ડમાં તેઓને મૂકવામાં આવ્યા હતા એટલે મીનાક્ષી તેમની સાથે રાત્રે રહી શકતી હતી. એ વખતે પણ મીનાક્ષી તેમને પથારીમાં ઉઠવા દેતી નહીં અને કશા જ ઘૃણાના ભાવો વિના તેમને બેડ પેન પણ આપતી હતી. તેને આટલી નિસ્વાર્થ ચાકરી કરતી જોઈ આસપાસની સ્ત્રીઓ નીલાબાને કહેવા લાગી, તમારી દીકરી કેટલી સારી છે, આખી રાત તે જાગતી રહે છે અને જ્યારે તમે માગો ત્યારે બેડ પેન પણ આપે છે, બહુ સારું કહેવાય. નીલાબાએ ખુલાસો કર્યો, મારી દીકરી તો હૈદરાબાદ રહે છે, આ તો મારી નાની વહુ છે. મારી મોટી વહુ અમેરિકામાં રહે છે, એ આવી હોત પણ આટલે દૂર રહે છે તો તે કેવી રીતે આવે, અને પોતાના દુઃખના સમયે પણ ડોલરનું પડળ તેમની આંખ પર છવાયેલું રહ્યું. આજે પણ તેમને મન રૂપિયાની અને રૂપિયા વહુની કિંમત કશી જ ન હતી. પરીક્ષણોથી જાણી શકાયું કે ગાંઠ કેન્સરવાળી ન હતી. રાજી થઈ ગયેલા ગિરીશે મોટાભાઈને પહેલો પત્ર લખ્યો. 2 મહિના અગાઉ જ તેણે સૌરાષ્ટ્રના પ્રવાસની ટિકિટો લીધી હતી અને દ્વારકા, સોમનાથ, ગીર વગેરે સ્થળે જ જવાનું હતું. નીલાબા ઘરે આવી ગયા એટલે મનોહરલાલે કહ્યું, તમે તમારે જઈ આવો, હું ઘરે રહીશ ને નીલાની કાળજી કરીશ. પણ મીનાક્ષીએ તેમ કરવાની ના પાડી. દ્વારકા અને ગીર કંઈ નાસી જવાના છે? શું આવતા વર્ષે નહીં જવાય? જો, અનિતા હમણાં જ આવવાની છે, નીલાબાએ કહ્યું. 2 દિવસ અગાઉ જ તેની માએ મને કહ્યું હતું કે કોઈના સગાના લગ્ન માટે તે આવી રહી છે. હવે અનિતા આવશે અને મીનાક્ષીની કમ્પેરિઝન અહીંયા થશે. આ વખતે શું થશે તે માણવાનું તમારે અને મારે બંને છે. તો જોડાયેલા રહો આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જો અનિતા હમણાં જ આવવાની છે, નીલાબાએ કહ્યું. બે દિવસ અગાઉ જ તેની માએ મને કહ્યું હતું કે તે કોઈના સગાના લગ્ન માટે આવી રહી છે. જો તે મારી સ્થિતિ અંગે પહેલા જાણતી હોત તો વહેલી આવીને એક અઠવાડિયું પણ મારી સાથે ગાળત, નહીં તો હું સુરભીને બોલાવી લેત. તને પણ અનિતા સાથે રહેવાની તક મળત. મને લાગે છે કે તમારે બધાએ જાત્રાએ જવું જોઈએ. પોતાની પત્નીની આ રીતે વાત કરતી સાંભળીને મનહરલાલ શરમાતા રહ્યા. મીનાક્ષી પોતાની સાસુને ગમે તેટલી ચાકરી કરે તો પણ તેને એક પણ શબ્દ પ્રશંસાનો મળતો નહીં. તેને થયેલા જખમ હજુ તો રૂઝાયા જ નહોતા અને ત્યાં તો તે એ વાત વિસરી પણ ગઈ કે રૂપિયા વહુએ તેની કેટલી બધી સંભાળ લીધી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને હું આરજે એઆર આપ સૌને રેડિયો પાલનપુર પર સંભળાવી રહ્યો છું. અને અનિતાએ તો આવવાની માથાકૂટ જ ન કરી. સુરભીએ પણ પોતાની માની જરૂર વખતે કંઈ ને કંઈ બહાના કાઢ્યા અને ન આવી. પણ મીનાક્ષીની સેવા હજુ પણ નીલાબાને દેખાતી જ ન હતી. મીનાક્ષીએ પોતાના પ્રવાસને રદ કર્યો. $300 ચેક મોકલતી વખતે શ્યામે લખ્યું, પૈસાથી કોઈ પણ મદદ કરી શકે છે, પણ જે લોકો પોતાની હાજરી અને સાચી સંભાળ કરીને કાળજી લેતા હોય તેને કદી ભૂલવા ન જોઈએ. પૈસા તો ગમે તે કમાઈ શકે છે, પણ પ્રેમ અને વિશ્વાસ જેવા ખજાના ખરીદી નથી શકાતા. આ પત્ર કચરા ટોપલીમાં ફેંકી દેવાયો અને ચેકને બેંકમાં જમા કરી દેવામાં આવ્યો.

ઓફિસના કામે શ્યામ અમદાવાદ આવ્યો ત્યારે સુરભિ અને તેનો પતિ તેને મળવા આવ્યા. અનિતા ગર્ભવતી હતી અને નીલાબા હજી ગર્ભમાંના એ શિશુ માટે વધુ ચિંતિત હતા. તેમને સામે જ ઉછરી રહેલા પૌત્ર માટે કોઈ ચિંતા ન દાખવી. અનિતા કેમ છે? તેને બાળક ક્યારે આવવાનું છે? તેને અથાણા જોઈએ છે? તેને શું ખાવા પીવાનું મન થયા કરે છે? આવા પ્રશ્નો પૂછી પૂછીને નીલાબાએ શ્યામને ત્રસ્ત કરી મૂક્યો હતો. જ્યારે બીજી બાજુ મીનાક્ષીનો દીકરો હવે ચાલતા પણ શીખી ગયો હતો અને તેની માતા જેટલો જ તે મોહક લાગતો હતો. વાત અહીંયા ડોલર વહુ અને રૂપિયા વહુની સાથે હવે એમના બાળકોની પણ થઈ રહી છે. શું આગળ વીતશે અને સમય શું કહેશે તે માણવા મારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી એટલે કે આ વિરામ સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનાક્ષીનો દીકરો હવે ચાલતા શીખી ગયો હતો અને તેની માતા જેટલો જ મોહક હતો. પણ મીનાક્ષી જાણે મુરઝાયેલું ગુલાબ હોય તેવી ઝાંખી અને ઢીલી બની ગઈ હતી. તેના અંદરનું અને બહારનું તો ઓજસ જાણે ઝાંખું પડી ગયું હતું. કામ માટે તેને કશો જ હવે ઉત્સાહ રહ્યો ન હતો. પોતાની ફરજો તે એક યંત્ર માનવની જેમ અને નિરુત્સાહી રીતે નિભાવે જતી હતી. જરૂર ન હોય તો નીલાબા કદી હવે મીનાક્ષી સાથે વાતચીત પણ કરતા ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી ઈહારના સ્વરમાં, સમુદાયિક રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને શિક્ષક નક્ષિક સેવાભાવી સંસ્થાના એટલે કે ઇન્ફોસિસના પ્રણેતા પણ રહ્યા છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જરૂર ન હોય તો હવે નીલાબા કદી મીનાક્ષી સાથે વાત પણ કરતા નહીં. તેના લગ્નના શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે જે પ્રેમ અને વિશ્વાસનો સંબંધ બંધાયો હતો તે હવે તૂટી ગયો હતો. હર્ષ માટે શ્યામે એક રમકડું લઈ આવેલો. મીનાક્ષીએ કહ્યું, તમારે અમારા માટે આટલો બધો ખર્ચ ન કરવો. તમારે પણ હવે બાળક આવશે. આ રમકડું તમે તેના માટે જ રાખો. જો આવા મોંઘા રમકડા તમે અમને ભેટમાં આપશો તો અમે ગરીબ લોકો તમને પાછું શું આપી શકીશું? આ ગરીબ ને ધનવાનની વાત સાંભળી શ્યામ ચકિત થઈ ગયો. મીનાક્ષી ને જાણે શું થઈ ગયું હતું. તેણે કહ્યું, મીનાક્ષી, આપણા કુટુંબનો હર્ષ પ્રથમ પૌત્ર છે અને તેને માટે આ તો નાની એવી ભેટ છે. અમે અહીં આવીએ ત્યારે તું કંઈ પણ નાની ભેટ આપજે, બસ બીજું શું? આમ કહીને શ્યામ વાતનો અંત આણે છે. આ બાજુ નીલાબાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ એક વર્ષ માટે અમેરિકા જાય અને ગર્ભાવસ્થામાં આવેલી પોતાની ડોલર વહુની સંભાળ રાખે, તેની પ્રસૂતિ કરાવે. અને બે કામ થશે. હવે નીલાબાને અમેરિકા, ડોલર આ બધું જોવા પણ મળશે. પણ વાસ્તવમાં આવી ઘટના સાકાર પામશે કે નહીં એ માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. આ વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, હું છું આરજે યાર અને તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુના અંશો. હવે નીલાબા અમેરિકા જશે, નહીં જાય, જાય તો શું પરિસ્થિતિ સર્જાશે, બધી જ વાતોને માણવા તમારે મારી સાથે આવતા અઠવાડિયે જોડાવવું પડશે. પણ ત્યાં સુધી તમારે તમારા અભિપ્રાય, આ શો વિશેના અભિપ્રાય, રેડિયો પાલનપુરની વાતો, તમારી વાતો અમને મોકલી આપવાની છે. ઇન્સ્ટાગ્રામ, એક્સ, આ સિવાય ફેસબુક છે, યુટ્યુબ છે, એની અમારી રેડિયો પાલનપુર લખીને શોધી નાખો અમારી ચેનલને, અને પછી કોમેન્ટ દ્વારા કે તમારા અવાજમાં અમને મોકલી આપો. 9592-66-88 અમારો વોટ્સએપ નંબર છે, યાદ રાખજો, માત્ર અવાજ રેકોર્ડ કરીને વોટ્સએપ પર મોકલી આપો. વાતચીત માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે તમે રેડિયો ગાર્ડનના માધ્યમથી કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંનેમાં ડાઉનલોડ કરી અમારી સાથે કનેક્ટ રહો અને અભિપ્રાય ચોક્કસથી આપજો, ઈમેલ દ્વારા પણ, radiopalanpur@gmail.com. ફરી મળીશું અને આ વાર્તાને આગળ વધારીશું. નીલાબા, શ્યામ, મીનાક્ષી, અનિતા અને આ બધાની જિંદગીમાંથી આપણે પણ આપણને ગમતા કેટલાક અંશો, ચિત્રો, પાત્રો અને અનુભવોને વાગોળવાના છે. તમે અનુભવેલી વાતો માત્ર વાગોળતા નહીં, મને પણ મોકલી આપજો. ફરીથી યાદ કરાવ્યું તો ફરી મળીશું દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, આપ સૌનું સામુદાયિક રેડિયો સ્ટેશન આરજે એઆરની સાથે.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા અને આપણે વાત કરતા હતા પન્નાલાલ લિખિત પુસ્તક માનવીની ભવાઈની. છપ્પનિયા દુકાળ પડ્યો છે અને આ છપ્પનિયા દુકાળને કારણે બધાને ખબર છે કે અંત નજીક છે, મોત નજીક છે, પરંતુ માણસોને પોતાના માયાનું પૂંછડું છૂટતું નથી. કોઈને નથી છૂટતું પોતાનું ઘર, તો કોઈને નથી છૂટતા પોતાના વાછરડા, કોઈને નથી છૂટતા પોતાના સોના ચાંદીના એ દાગીના, તો કોઈને નથી છૂટતો પોતાનો એ પ્રેમ. આગળ આ માનવીની ભવાઈમાં માયાનું પૂંછડું જીતે છે કે કુદરત, જાણીશું આજના એપિસોડમાં. એક તો ઉનાળાનો દિવસ હોય તે પાછો કામ વિનાનો, ઓછું હોય તેમ માથે ભયની લટકતી એ તલવાર ખૂટતો જ ન હતો. રામાએ તો કહ્યું પણ ખરું, આ ધન બાપડાના ટાંડિયાના ભૂખે ભાગી ગયા છે, તે શું હેડતા જ નથી? ઢોર ધાડે ગયા અને કાળું પેલી ભ્રમરે છવાયેલી ડુંગરીઓની વાત કરી, ત્યારથી તો લોકોની નજર દિવસ રાત નદી કાંઠા તરફ રહેતી. ત્યાં વળી લાંબેના સમાચાર આવ્યા, કોક વણઝારાની બાદળને લૂંટાણી. પણ દૂરની ક્યાં વાત, બીજી જ રાતે પાડોશના ગામે બુમરાણ મચી, ઢોલ વાગ્યા અને બંદૂકો છૂટી, સામસામા પડકાર દેવાયા ને ઘડીકમાં તો ગામલોક અહીં અવાયું. કાળુનું ગામલોક તો એને શરણ આપે કે સામેના એ ગામમાં ફરી રહેલી મશાલો ને અજવાળામાં દેખાતા પેલા ઓળાને જોઈને ક્યાંક ભાંગવા માંડે. સૌ કોઈને ખાતરી હતી ત્યાંથી નીકળેલા ધાડા નક્કી આ તરફ વળવાના. વાઘે લોહી ચાખ્યું, હવે

અલબત્ત ફળી ફળીના જુવાનો તલવાર તીર કામઠા લઈને તૈયાર રહ્યા, પણ તે વગર લેખાનું જ મરી ન જવાનું, પહોંચી વળાય એવું તો હોય જ નહીં, એવો હિસાબ સાથે એ આગળ વધ્યા. જ્યારે કાળું તો ખાંભીના ઓરતા તો રાજુને જ ઓગાળી નાખ્યા ને પેલા મર્દનો ધર્મ પેલી ભૂતાવળે ભૂંસી આપ્યો. એક તો ભગવાનને માર્યા ને ઉપરથી એ પાછા આપણ મારીએ. ભૂખ ભૂંડી છે ભાઈ, માનવી ભૂંડું નથી, આ વિચાર સાથે કહેતો આપણે તો નિયમ, આપણે તો મારો આવશે તો હાથ ઉગામવો, નકર કદીએ નહીં હો, ભલે ને આખું ઘર લૂંટી જાય. એક રાતે ગામને ઝાંપે બેઠેલી વિચાતની ટોળીઓને એને કહેલું, અલે તમે મારી મારીને કેટલા મારવાના, એટલામાં તમને કોઈક દાજનો માર્યો નહીં ઝાપટે? ઝાપટે ત્યારે ઝાપટે, વેચાતે કહ્યું. જીવીએ ને તો રાજ રાખવું, પણ વેચાતને આમ બડાશ માર્યા વગર છૂટકો ન હતો. ઘર દીર 10 શેરદાણા લીધા હતા, પછી આમ બડાશ મારીને પચાવવાના તો ખરીદ ને, ઉપરાંત બાકીના 10 શેર મેળવવાના હતા.

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. બીજી જ રાતે ગામની ઓતરાતી પા નદીની આ બાજુ પેલી લાંબી નાળવાળી બંદૂકને જામનગરી ચંપાઈ અને ત્રણ ત્રણ અવાજ આવ્યા. હજુ તો એ લોકો આવતા હતા એ ઘોકો ભરીને પીએ એટલી વાર થાય, પણ એ પહેલાં તો ગામમાં ફફડાટ મચી ગયો. ક્યાં નાસું ને ક્યાં નાસું, કોઈ સૌ બાવરા બની બેઠા. સ્ત્રી પૂછે એ પુરુષ ન હતો સમજતો અને પુરુષની ચેતવણી આપે એ સ્ત્રી નથી સમજતી, જ્યારે છોકરા તો વચ્ચે લેખા

યાદ ના આવતા હતા. માનવ જીવનની એ વેલ અત્યારે ઉલટી ભાર રૂપ હતી. રોગ કકડને લીધે જીવલેણ ખરી. જાપે જઈને ઉભેલો ચોક્યા જુવાનોમાંથી વેચાત બોલી ઉઠ્યો, તમારા બાપનું કપાળ લડો ત્યારે. આ આટલી મોટી કંગને ભાગે એક બુટ્ટી એ નહીં આવે. ચેતો ચેતું હોય તો ને થઈ જાવ આડાવળી. હા હા, પેલા ઘર દી 10 દાણા બાકી છે ને એ કોઈ નહીં આપે. પણ જોજો કોઈનો જીવ લેતા નકર, આ તો ભમરાવાળાનો ન્યાય. જો એક માર્યો તો બધાએ તમારા ઉપર વરવા.

અને સાચે સાચ પેલા હમણાં જ ઉગેલા ચોથિયા ચંદ્રમાના આછા અજવાળામાં એવું લાગતું જાણે મધમાખો ભમરીઓના ટોળા ન આવી ગયા હોય, એવો જ ગણગણાટ ને એવી જ ઝડપ. જેમ જેમ પાસે આવતા હતા તેમ તેમ જાત જાતના અવાજ ઉઠતા હતા. કોઈ માતેલા મસ્ત રણવીર સરખા, તો કોઈ વળી રુદરના વળવળાટ ભયંકર પીડામાંથી ઉઠતા હોય એવા. જામપે આવેલા કુવા આગળ એક વળી અવાજ થયો. કાળુએ ભલી, કંકુ તથા ફળીની બીજ સ્ત્રીઓને અને બાળકોને મહામુસીબતે બેસાડી રાખ્યા. હમણાં નહીં, હું કહું ત્યારે ઉઠજો ને પેલી પાછળ વાડમાં ઉકરડામાં સંતાઈ રહેજો. જોજો ક્યાંય બીકના માર્યા વેગળે ન જતા. પણ સ્ત્રીઓ અને બાળકો આ અવાજ સાથે ખળામાં બેઠેલા પક્ષીઓની જેમ છૂ થઈ ગયા. કોઈ કોઈના ગભરાટના માર્યા ધાડ તરફ જ. આખાય ગામની આ જ હાલત હતી. ધણીને પત્નીનો ભાવ ન પૂછ્યો તો પત્નીએ છોકરાઓનો, ધાવતા બાળકોને પડતા મૂકી જનાર માતાઓ પણ હતી એમાં. કોઈ કોઈનું સગું ન હતું, કોઈ કોઈને ઓળખતું જ ન હતું. જ્યારે મૂકી તો ત્યાં ધાડ આવતા પહેલાં જ

પોતે લૂંટાઈ બેઠા હતા. માલી ડોશી ઘરેણાની પોટલી લઈને કોણ જાણે કઈ ઘડીએ છટકી ગયા. ક્યાં ગયા તેનો પત્તો જ ન લાગ્યો. નાનાની વહુ ખોડીનો સાંજો પગ થયેલા ગભરાટે નાઠી ફળી વચ્ચે રોકકળ કરતી છાતી કૂટતી પડી હતી. ડોશીની શોધાશોધ કરી રહેલા રણછોડ નાનોએ એક છેલ્લી ઘડીએ ભાગ્યા. ભાગતા ભાગતા બે ઉભાઈ વળતા બબડતા હતા. રણછોડ કહેતો, બાપ

આવા માએ હવે એને ક્યાં ખોળવી? જ્યારે નાનો તો રણછોડને મારવા ધસતો. લેખા, મેં કીધું તું ને કે લાવને ક્યાંક દાટી દઉં, પણ પેલી જીવની તરસી ડોસી. ઠીક છે, હમણાં તો નથી કહેતો, પણ જો ગણું જાય તો દેખ તારી ભલે કરું, ડોસીને તો ઝટકાવી જ નાખું. પણ ખરી રીતે ભાગી જનાર કરતા પેલા ભગાડનાર વધારે બાવરા હતા. ક્યાં બેસું ને ક્યાં ન બેસું? આ ઘરમાં ખાવાનું મળશે કે પેલા પહેલી કોઠી અપાવી કે કોઠલા? તો કોઈને કોઈ વળી મરતા ત્યાં મોકળા માંડતા હતા, ગાસડી બાંધવા માટે લુગડા થમાવતા હતા. અને આમ જેને જે સૂજ્યું એ ખરું, કોઈ કોઠીઓ ભાગવા માંડ્યા ને કોઈ વળી ટોપલી સુંડલું કે લુગડું જે હાથમાં આવ્યું એ ભરવા લાગ્યા, તો કોઈને ભરેલી ખેંચી લેવા ઉપર જ રહ્યા. પેલા કોટલે વળેલાઓની પણ આ જ હાલત હતી. દૂધ નહીં તો દહીં, ધાન નહીં તો ખાણ. અરે કોઈને કોઈ ખાણ ખાણનો ભેદ જ ન સમજાય. અરે એમાંય મોંમાં ઘાલીને દીધું ને જીત્યું, છેવટ હાથમાં લઈને પલાયન થઈ ગયું. એ કોઈ કોઈ તો હાથમાં આવેલું પડતું મૂકી દેતું, એમ વધારે લેવાની લાલચ હોય એ ગુમાવી બેસતું. અહીં છોકરાઓની એ જ હાલત હતી. ઝૂંટા ઝૂંટમાંથી કે મોંમાં ધાસતા ધાસતા જમીન ઉપર પડી ગયું એના જ ધણી.

અને એ માથા સાટે માલ હતો. ઉચકવા જતા ગળા ઉપર કોઈનો પગ પડતો તો ખલાસ. કાળુને ફળી ગામમાં આથમણી પા છેલ્લી હતી. કાળુએ પેલા લીમડાની જે ઉભેલો જોઈ. રામો નાથો અને ફળીના બીજા બે જુવાનોએ નાસવાને બદલે એની પાસે જઈ અને ઊભા રહ્યા. શું વિચાર છે કાળુભાઈ? રામાએ પૂછ્યું. વિચાર તો, કાળુ હસ્યો, ખણાય છે રામા. એક મનમાં થાય છે કે સામા થઈએ, અને વળી બીજા મનમાં એમ થાય છે કે આપણી પાસે કાંઈ નથી ને અમથો જીવ જોખમમાં નાખવો. આવા બધા ગોટાળા કરી રહ્યો છું. પણ તારે તો ભાઈ મંગળીઓ છે એટલે કા નહીં લૂંટાય? જો ને, કેડિયું પોતિયું કાઢીને કણગમાં ભળી જાય એવો. તું જો ખરો પેલી ઓટલી પર બેઠો છે કેવો? મંગળીયાને જોયા વગર આમ જો પેલી મશાલો આપા વળી. ત્યાં તો નાથો બોલ્યો, આ આણી પાય વચ્ચે ઘેરાઈ જઈને નહીં કાળું? કહેતા કહેતા તો નાથાએ મુઠ્ઠીઓ વાળી.

એની પાછળ પેલા બે જુવાનો રામાને ધોતિયું ઊંચે ચડાવવા માંડ્યું. શો વિચાર છે કાળું? તું તારે જા, હું આવું છું પાછળ, ને રામો છટકી ગયો. જ્યારે કાળું તો ભાગવાને બદલે હાથમાં રાખેલું કામઠું લઈને લીમડાને થડે મૂક્યો. કેડીઓને ફાળ્યું ઉતારતા ભેગી છરી છરીને પેલી દોરી વીંટી લીધી ને એ લોચાને લીમડાની બેડમાં ઝીલાવ્યો. પહેરેલા ધોતિયાને કચ્છ અરે લંગોટી જ જોઈ લો ને. બીજી ક્ષણે એ તીર કામઠું લઈને વાંદરાની જેમ લીમડાના બેડ પર જઈ બેઠો. ફળીની બે બાજુઓથી ધાડા આવ્યા. જેણે જ્યાં ફાવ્યું ત્યાં ઘૂસવા લાગ્યો. દસેક જણ કાળુના ઘર તરફ વળ્યા. કાળુએ કમાડું ઘાડું જ રખાવ્યું હતું. મંગળો બાજુની ઓટલી પર લંગોટી ભેર થઈને બેઠો હતો. ધાડાને જોઈ રડવા લાગ્યો. રડતો રડતો કહેવા લાગ્યો, કાંઈ નહીં હે ભૈયા ઘરમાં તો. પણ કાળુની આ કળા કંઈ કામ ના આવી. કોઈ સાંભળતું હશે? પેલું ટોળું તો સીધું ઘરમાં બેઠું. કાળુનું લોહી ઉકળી આવ્યું. ઉતરું કે ન ઉતરું? પડકારું કે મરવા દઉં? ફિકરમાં ફિકરમાં પેલા પડ ભીતિયામાં બાંધેલી બળદો જ હતી, જે કંઈક રહેલી ખાલી કોઠીઓ કોટલાની તોડફોડની. બાકી અનાજ તો ક્યારનો એ ઠેકાણે કરી રાખ્યો હતો. પોટલી બાંધીને ઉકરડામાં જુદે જુદે ઠેકાણે ખાલી આવ્યો હતો. જ્યારે કપડાની પોટલી લીમડાની એ ઉપલી ડાળે બાંધી હતી. અરે, ચૂલો પાણીયાર એવા કરી રાખ્યા હતા જાણે મહિનાઓનું અવાવરું ઘર ન હોય. પણ છતાંય મારું વાલા પટેલના દીકરાનું ઘર લૂંટાય

કાળવેપેલી છરીને મ્યાનમાંથી ઢીલી કરી કેડે ખુશીને તીર કાંટા સાથે ધીમેકથી ઉતરી પડ્યો. પોતાના ઘર તરફ જઈ રહેલા બીજા ટોળા ભેગોએ ભળી ગયો. મંગળો હજુ ઓટલી પર બેઠો હતો ત્યાં કાળુ તો એને અનેક કુંજીઓ શીખવાડી હતી, પણ આ ભૂતાવળ જોઈને મંગળાની ડાગળી ચસકી ગઈ. પછી તો અક્કલ લડવાની ક્યાં જ હોય, કેમ મંગળ જાય? કાળુની આગળ ચાલતો એક જણ મંગળ તરફ વળે કાળુને ઓળખી પાડ્યો. એ કનકો હતો, પણ મંગળિયાનો મામો ન ઓળખી શક્યો. ઓળખ્યો તો એ તાકી જ રહ્યો, જાણે માનતો જ ન હોય પાડા સરખો કનકો મામો અને આ ક્યાં. મામાએ ભાણિયાને છાતી વળગાડ્યો. કોણ જાણે કેમ મંગળો પોખ મૂકીને રડી. કાળુને મંગળા ઉપર ચીડ ચડી. આ છોકરાને વળી શું દુઃખ પડ્યું છે અને આ ચીડ ચડવાનું

કારણ તો કનકો રોકાઈ રહ્યો હતો. એ હતું ને મામા ભાણિયાના મિલન વચ્ચે પડવું જ હતું. કનકાના કાનમાં કહ્યું, કનકાભાઈ એ ફરાતું ઘરમાં હેડ, ઇધર ઉધર ફાંફા મારીને કહે, પેલા ધાડરે અહીંથી લઈ જા બીજે ઠેકાણે, નકર પેલી આ આપણા ભાણિયાને મારવા વખત આવશે. કનકો સમજી ગયો ને ઘરમાં બેઠો. પાછળ કાળુએ ટોળા ભેગો ભળી ગયો. કનકાએ હસે હસે કરતા કરતા કામઠું ઠોક્યું, ત્યાં તો કોઈ કોઠીમાં નાખી જોયું. ત્યાંથી વળી ગુંજારમાં બેઠો, પાંચ સાત સ્ત્રી છોકરાઓની સાથે એને હતા, ભેગો કાળુએ હતો. ને ગુંજારમાંથી નીકળતા કનકાએ બૂમ પાડી, અલે અહીં કાંઈ નહીં હે, હેડો પેલે ઘેર. ને 20-25 માનવીઓ હેડો ને હેડો કરતું ઘરમાંથી બહાર નીકળી ગઈ, સાથે કાળુએ નીકળ્યું. ભાઈયા એક લુગડું તો આલવું પડે, કનકાએ કહ્યું. ક્યાંથી આલું, કાળુને ફાળ પડી. હાળો આ તો ઓળખીતો સિપાહી હેડ ઘાલે છે, હું થોડાક દાણાની ઢગલી કરી આવે વાડમાં, પણ લેણી હણામાં જાઉં, ત્યાં તારે એમ કે લઈ જા મંગળિયાની પોતરી, જા. કનકો એ લઈ આવ્યો ને તે પાછી પહોંચાડવાની શરતે. આ ધાડા હવે ક્યાં નીકળશે કનકાભાઈ, આ તો હાળા લૂંટવાને બદલે ભાંગફોડ કરે છે.

બસ આ જાંપે જઈને બંદૂક ફોડે એટલી વાર કનકો પેલી પોતરી સાથે ચાલતો થયો. કાળુએ ભય જેવું તો હવે કંઈ રહ્યું નહીં. અલબત્ત ઘરની ચિંતા હતી, પણ એ ગામમાં આંટો મારવાની, રંગઢંગ જોવાની લાલચ આગળ નજીવી બની. કનકા પાછળ જતા ટોળા સાથે એ ચાલવા લાગ્યો. ગામમાં અર્ધનગ્ન માનવીઓનો મેળો ભરાઈ ગયો. જાણે મશાલો તો દિવાળીને દિવસે પેલા મેરાયા જોઈ લો, પણ આ સિવાય કાળુ પણ જોતો હતો. આમાં વારું કેટલા અને ધાડું કેટલા. કનકાને બંદૂક ફોડવા, પેલા ધાડાને બહાર નીકળવાનો સંકેત સૂચવવા ગામને ઝાંપે રવાના કરી કાળુ પોતાને ત્યાં પાછો ફર્યો. અધિરાઈ સાથે બંદૂક છૂટવાની રાહ જોવે છે ત્યાં તો એક ટોળી મસાલ સાથે એના ઘર તરફ વળી. એના વખત કાળુ ગુંજારના માથા પર સંતાઈ છૂટકો હતો. બેઠે બેઠે એણે એ ટોળીને ઘરમાં પેસતી ને પાછી ભાંગ ફોડ કરતી જોઈ. જરાક જ વારમાં કંઈક ગડમથલ કરતી એ ટોળી બહાર નીકળીને તેમ લાગવા માંડી. ત્યાં તો મંગળિયાનો અવાજ સાંભળ્યો. હું ઘંટી તો નીંદ લઈ જવા દઉં, ઓએ કનકામાનો ભાણો. કાળું બિલાડીની જેમ માથા પરથી ઉતરી આવ્યો. મનમાં નક્કી કર્યું હતું, ઘંટી લઈ જાય તો લઈ જાય, પણ ત્યાં તો લોકોએ મંગળિયાની વાત માન્ય રાખી. તું તો અમારો એ ભાણો, કહી ઘંટીને નાથાના ઘર આગળ પડતી મૂકી ચાલતા થયા. મંગળિયો પડ ન ઊંચકવાનો ન હશે, એની ઉપર જ બેસી રહ્યો. કાળુએ બહાર નીકળીને જોયું તો ફળીમાં બે ચાર મશાલો રહી હતી. ત્યાં વાત થયો અને બધા ઝાંપા તરફ વળવા. આપણે સાંભળી રહ્યા છીએ માનવીની ભવ, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આવતા એપિસોડમાં વધુ જાણીશું કે આગળ આ માનવીની ભવાઈ કેટલે જઈને અટકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. મળીશું આવતા એપિસોડમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.

0: स्मारक पत्थर पर ये शब्द अंकित हैं, यहाँ स्टीफन हॉकिंग के पार्थिव अवशेष दफन हैं। उस पत्थर पर उनका एक प्रिय समीकरण भी अंकित है, जिसका उपयोग उन्होंने दुनिया को ब्लैक होल के बारे में सिखाने के लिए किया था।
1: दिव्यांगता के खिलाफ अदम्य इच्छा शक्ति की ऐसी जंग छेड़कर अंतरिक्ष विज्ञान में सितारों की बुलंदियों को छूने वाले प्रोफेसर स्टीफन हॉकिंग, आपको हमारा नमन।
2: अभी आपने सुना कार्यक्रम स्टीफन हॉकिंग। इसी के साथ हमारा आज का कार्यक्रम यही समाप्त होता है, तो अपने मित्र अजीत
3: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए दीजिए आज्ञा।
2: नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सब बाल मित्रों स्वागत करू छू बाल सभा मा।
6: एक समय एक गाम मा चार मित्रों रहता हता। तेओ बहुज गरीब हता। ते चारे मित्रों खूब पैसा कमावा मागता हता, पण केवी रीते ते तेओ जानता नहता। बहु विचार्या पछी तेओ गाम छोड़ी अने बीजा स्थळे जई पैसा कमावानो निर्णय करे छे। थोड़ा दिवस पछी ते लोको मुसाफरी चालू करे छे। तेओ अवंती गामनी जग्याए जाय छे। चारे मित्रों शिप्रा नदी में नहाय छे अने मंदिर में पूजा करे छे। मंदिर नी सामे एक मुनि जेनु नाम भैरवानंद हतु ते मळे छे। ते लोको मुनि ने नमस्कार करे छे। मुनि तेमने पूछे छे, तमे क्यांथी आव्या छो? तमे आ शहर नी मुलाकाते शा माटे आव्या छो? ते लोको बधी वात करे छे अने मुनि पासे मदद मांगे छे। मुनि तेमना पर खुश थई तेमने चार दीवानी वाट आपे छे अने कहे छे कि आ लईने तमे हिमालय तरफ जाओ। ज्यारे आ वाट तमारा हाथमांथी पड़ी जाय त्यारे ते स्थळे खोदजो, तमने खजानो मळशे। जे मळे ते लईने घरे जता रहेजो। तेओ ते वाट पोतानी હથેળીમાં મૂકી ચાલવા લાગે છે। રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે। તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે। તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે। તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે। તેઓ ફરીથી ચાલવા લાગે છે। બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે। તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે। બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે। તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે। થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે। ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે। પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે। ચોથો મિત્ર એકલો રહી જાય છે। તે આગળ ચાલે છે। તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી। તે રસ્તો ભટકી જાય છે। તે મૂંઝવણમાં પડી જાય છે। તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે, જ્યાં એક માણસ ઊભો હતો। તે લોહીથી તરબતર હતો। આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું। ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે। તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે। હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો। હું પણ તારા જેવો ગરીબ હતો। કોઈ રીતે મને જાદુઈ વાટ મળી, જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો। મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું। ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે। આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે। તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે। તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે। તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી

0: લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછો ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક જળાશયમાં એક પક્ષી રહેતું હતું. તેને એક પેટ અને મોઢા બે હતા. તે સમુદ્રના કાંઠે ફરતું હતું. તેવામાં એક અજાણ્યું ફળ સમુદ્રના પાણીમાં તરતું તરતું ત્યાં આવ્યું. આ સ્વાદિષ્ટ ફળને પક્ષીનું એક મોઢું ખાવા લાગ્યું. ખાતા ખાતા તે બોલ્યું, કેવું સ્વાદિષ્ટ અને મધુર ફળ. બીજું મોઢું બોલ્યું, એમ લાવ જરા હું પણ ચાખી જો. પહેલું મોઢું બોલ્યું, તારે શા માટે ખાવું પડે, આપણું પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, હું ચાખી જો કે કેવું મીઠું છે. પહેલું મોઢું બોલ્યું, ચાખ્યા ચાખ્યા હવે, એમ કહી તેણે ફળ ખાવા માંડ્યું. ખાતા ખાતા વધેલું ફળ તેણે પોતાની પત્નીને આપ્યું. ફળ ખાતા જ પત્ની વાહ વાહ બોલી ઉઠી અને પહેલા મોઢા ઉપર રાજી થઈ ગઈ. આ જોઈ પક્ષીનું બીજું મોઢું ઉદાસ થઈ ગયું. પહેલા મોઢાના અન્યાયનું વેરવાળવા તે વિચારવા લાગ્યું. એવામાં સાગરની લહેરોમાં તરતું તરતું એક વિષ ફળ આવી ચડ્યું. તે તુરત જ બીજા મોઢાએ પકડી લીધું અને કહ્યું, તે દિવસે તે અમૃત ફળ ખાધું હતું, તો આજે આ ફળ હું ખાઈશ. પહેલું મોઢું બોલી ઉઠ્યું, અરે મૂર્ખ, ખાઈશ નહીં, આ તો વિષ ફળ છે. બીજું મોઢું બોલ્યું, હું વિષ ફળ ખાઉં તેમાં તારે શું. બીજું મોઢું બોલ્યું, અરે આપણે બંને મરી જઈશું, પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, તે દિવસે તે મારું કહેવું માન્યું ન હતું, આજે હું તારું કહેવું નહીં માનું. આમ કહી તેણે વિષ ફળ ખાવા માંડ્યું અને વિષ ફળ ખાતા જ પક્ષી તુરત મૃત્યુ પામ્યું.

0: 处。
1: બાપા કાગડો બાલ દોસ્તો, હવે હું તમને બાપા કાગડો નામની વાર્તા કરીશ. એક હતો વાણિયો. વાણિયાને એક 6-7 વર્ષનો છોકરો હતો. એ છોકરો બહુ જ કાલો અને ઘણો જ પડપૂછ્યો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કંઈનું કંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે ને એનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહીં, કોઈ દિવસ પોતે ખીજાઈ ન જાય, હંમેશા ઘેલિયાભાઈ કહે ને એમ કર્યા કરે. એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી એના બાપનો ખોળો ખૂંદવા લાગ્યો અને જે તે પૂછવા લાગ્યો. એટલામાં દુકાનની સામે એક લીમડાનું ઝાડ હતું. એના પર એક કાગડો આવી અને બેઠો અને કો કો કરવા લાગ્યો. ઘેલિયાએ એ કાગડાને જોયો ને એટલે એ તરફ આંગળી કરી અને

મેં કહ્યું, બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. ફરી વાર છોકરે બાપનો હાથ પકડીને કહ્યું, બાપા કાગડો. ફરી વાર બાપે ઉત્તર આપ્યો, હા ભાઈ કાગડો. છોકરાએ વળી ત્રીજી વાર કહ્યું, પણ બાપા કાગડો. બાપે પણ એટલી જ ધીરજથી કહ્યું, હા ભાઈ કાગડો. જવાબ આપી અને બાપ દુકાનના કામમાં જરા રોકાયો. એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવીને કહ્યું, જુઓ તો બાપા કાગડો. બાપે ધંધામાંથી ધ્યાન કાઢી અને ઘણી શાંતિથી કહ્યું, હા બેટા કાગડો. છોકરો કાલો અને પડપૂછ્યો હતો એટલે આટલાથી એને સંતોષ થયો નહીં. બાપ પાછો પોતાના કામમાં રોકાયો. ત્યાં પછી પાછી એની પાઘડી ખેંચી અને વળી બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ચીડાયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. હ છોકરો તો વેને ચડ્યો અને વળી બોલ્યો, જુઓ તો ખરા બાપા કાગડો. બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું, હા હો બેટા કાગડો. એ કાગડો છે હો. થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય ને એમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. આ રીતે છોકરો તો વારે વારે બાપને બાપા કાગડો એમ પૂછતો જ ગયો અને બાપ હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે ચોપડાના લખતો ગયો, બાપા કાગડો હા ભાઈ કાગડો એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર 100 વાર બાપા કાગડો હા ભાઈ કાગડો લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામાવશે એમ ધારી અને દાયા વાણિયાએ ચોપડાને સાચવી અને જૂના દફતરોમાં મુકાવી દીધો. આ વાતે ઘણા વર્ષો વીતી ગયા. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો ને પેલો ઘેલિયો 30 વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની ગયો હતો અને વેપાર ધમ ધુકાર ચાલતો હતો. ઘેલિયો સગળે ઘેલા શેઠ થઈ પડ્યો હતો ને તેનું બધે બહુ માન હતું. પરંતુ પેલો ઘરડો વાણિયો બહુ દુખી હતો. ઘેલા શેઠ એની સેવા ચાકરી તો શાની કરે, પણ શેઠાણીની શીખવણીથી મા બાપને ખૂબ દુઃખ આપતો હતો. બાપ કંટાળ્યો એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછળ્યો હતો તે યાદ આપવાનો એણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલા શેઠની ગાદીએ ચડી અને બેઠો. બાપને જોઈ અને દીકરો ચીડાયો અને મનમાં બબડ્યો, આ ડોસો અહીં ક્યાં આવ્યો? નકામો ટકટક કરશે અને જીવ ખાશે. થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી વિચારમાં જ પડી ગયા અને અત્યંત ચીડાઈને બોલ્યા, હા બાપા કાગડો. ડોસાએ વળી કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશાએ જરા વિચાર વધારે ચીડાઈ અને કંઈક તિરસ્કારથી જવાબ મળ્યો, હા બાપા કાગડો. ડોસાએ જાણ્યું કે દીકરો ચીડાય છે, પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો. તેથી પૂરેપૂરી શાંતિ રાખી અને બોલ્યો, ભાઈ કાગડો. ભાઈ તો એકદમ ખીજાયા અને ભભૂકી ઉઠ્યા, હા બાપા કાગડો. હા એક કાગડો છે, એમાં વારે વારે ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો? મને મારું કામ કરવા દો ને. કઈ અને ઘેલા શાળુમો કરી અને પોતાના કામે લાગ્યા. ઘરડો વાણિયો કંઈ કાચો નહોતો. એણે ઘેલાશાનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું, ભાઈ કાગડો. હવે ઘેલાશાનો મિજાજ ગયો. એણે વિચાર્યું, આ ડોસો જોને નકામો, ભાઈ કાગડો લવ્યા કરે, નથી કાંઈ કામ કે કાજ, નવરો પડ્યો છે એટલે નકામો લવારો કર્યા કરે છે. એણે ડોસા સામે જોઈને કહ્યું, બાપા ઘેર જાઓ, અહીં તમારું શું કામ છે? દુકાને કામકાજમાં નાહક તમે શા માટે ડબાડબ કરો છો? શાંતિથી જરા ઘસી અને કાગડા સામે આંગળી કરી અને ડોસો બોલ્યો, પણ ભાઈ કાગડો. હા બાપા કાગડો કાગડો કાગડો, હવે તે કેટલી વાર કાગડો? કાગડા માટે શું છે તે કાગડો કાગડો કરો છો? ડોસો ફરી વાર આંગળી કરીને, ભાઈ કાગડો એમ બોલે તે પહેલા ઘેલા શેઠે વણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડા

અને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો પોતાના મનમાં બળેથી મોટેથી બબડ્યો, ખરેખર સાથે બુદ્ધિ નથી. એ બરાબર સાચું જ છે, આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે, હવે તો ડોસો મરે તો સારું. ડોસાની આંખે આંસુ આવ્યા. એણે જૂના વણોતરને બોલાવી અને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં બાપા કાગડો, હાભાઈ કાગડો લખેલું પાનું મૂક્યું. ઘેલાશાને તેના બાળપણની સગળી હકીકત વણોતરે કહી સંભળાવી. ઘેલાશા સગળું તરત જ સમજી ગયો. દીકરે બાપની માફી માગી અને તે દિવસથી મા બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો. બાલ દોસ્તો, કેવી લાગી તમને આ વાર્તા?

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99.

9512996688 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

93.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે. તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 MHz. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે

0: તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 9512-9966-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો.

0: ओ तो जुल्फ में फंस गया मोहराजिया, रे नागन डस गई
1: डस गई
0: डस गई।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મયુરચંદ્ર રાજકોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ

0: મિત્રો, સરળ સંસ્કૃત શીખવામાં આપણે આજે બાકી રહેલા અવ્યય પદો અત્ર, તત્ર, અન્યત્ર સિવાયના પદોનો આજે અભ્યાસ કરીશું. એ પહેલા આપણે આજનું સુભાષિત જોઈએ. અલ્પાનામપિ વસ્તુનામ,
1: અલ્પાનામપિ વસ્તુનામ,
0: સંહતિ કાર્ય સાધિકા,
1: સંહતિ કાર્ય સાધિકા,

0: रावेष्टते रज्जु
1: द्रोणे रावेष्टते रज्जु
0: तयाना गोपी बध्यते
1: तयाना गोपी बध्यते।
0: मित्रों आ सुभाषितमां संगठननुं महत्व छे। अल्प वस्तुओ भेगी करवामां आवे अने नानुं तृण एटले के तणखलू होय पण एवा तणखलाओने नाना नाना तणखलाओने ભેગા કરવામાં આવે, સંગઠિત કરવામાં આવે, એક કરવામાં આવે અને એનું દોરડું બનાવવામાં આવે તો નાગ એટલે કે હાથીને પણ, બળવાન શક્તિશાળી હાથીને પણ બાંધી શકાય છે। એમ નાના નાના લોકો અથવા અલ્પ લોકો સંગઠિત થઈને પણ કોઈક મહાન કાર્યને પાર પાડી શકે છે। સંગઠનમાં શું તાકાત છે એ આ સુભાષિત દર્શાવે છે। મિત્રો આપણે આગળ જોયું કે અહીં કઈક વસ્તુ પડી હોય તો આપણે કહીએ છીએ અત્ર આસંદહ અસ્તિ, અને ત્યાં હોય તો આપણે કહીએ તત્ર વૃક્ષ અસ્તિ, બીજે ક્યાંક હોય તો આપણે કહીએ અન્યત્ર વૃક્ષ અસ્તિ, અન્યત્ર મંદિરમ અસ્તિ। આવો આપણે આગળ શીખ્યા, પણ આજે કેટલાક વધારે પદો એની સાથે અભ્યાસ કરીએ। જેમ કે ક્રીડાંગણ અન્યત્ર અસ્તિ, એટલે કે રમતનું મેદાન બીજે છે। કાર્યક્રમ અહીંયા ન હોય અને બીજે હોય તો આપણે કહીએ કે કાર્યક્રમ અન્યત્ર અસ્તિ, બીજે છે એવું દર્શાવવા માટે આપણે અન્યત્ર શબ્દ પ્રયોગ કરીએ છીએ। તો હું આપને કુત્ર પ્રશ્નથી કંઈક પૂછું તો આપ બીજે છે એવો જવાબ આપી શકો। હું એમ પૂછું કે કાર્યાલય કુત્ર અસ્તિ,
2: કાર્યાલય અન્યત્ર અસ્તિ,
0: ખૂબ સરસ। એ જ રીતે રેલ સ્થાનકમ કુત્ર અસ્તિ,
3: રેલ સ્થાનકમ અન્યત્ર અસ્તિ।
0: હા, હવે ધારો કે આપણા ઘરે કોઈ આવ્યો એને પૂછે કે પિતા કુત્ર અસ્તિ,
2: પિતા કાર્યાલયે અસ્તિ।
0: હા, તો કાર્યાલયે અસ્તિ એમ આપણે એની જગ્યા કહી શકીએ, પણ આપણને જગ્યા ના વળતી હોય તો આપણે કહેવું જોઈએ અન્યત્ર અસ્તિ, જે અહીં નથી તે
2: અન્યત્ર।
0: હા, તો મિત્રો અન્યત્ર શું છે જેવું આપણે અહીંયા ધારો કે આપણી પાસે નથી એવું આપણે વિચારીને બોલીએ કે અન્યત્ર વૃક્ષ અસ્તિ, અન્યત્ર દ્વિચક્રિકા એટલે કે સાયકલ છે, અન્યત્ર દ્વિચક્રિકા અસ્તિ, આપણ હોય એટલે કે બજાર, બજાર અહીંયા નથી ને આપણે એમ કહ્યું કે બીજે છે તો શું કહીશું આપણ
2: અન્યત્ર અસ્તિ।
0: આપણને કોઈ પૂછે કે બેંક ક્યાં છે એવું પૂછવું હોય તો બેંક કુત્ર અસ્તિ આપણે કહી શકીએ, બીજે હોય તો બેંક માટે વિત્તકોશ શબ્દ છે તો આપણે ફરી બોલશું
1: વિત્તકોશ અન્યત્ર અસ્તિ,
0: ખૂબ સરસ। અન્યત્ર કિમ કિમ અસ્તિ, શું શું છે એવું જો પૂછવામાં આવે તો આપણે ઘણા બધા વાક્યો બોલી શકીએ।
3: અન્યત્ર વિદ્યાલયમ અસ્તિ,
0: વિદ્યાલય અસ્તિ, ખૂબ સરસ।
2: અન્યત્ર ઉદ્યાનમ અસ્તિ,
0: હા બગીચો બીજે છે।
2: અન્યત્ર મંદિરમ અસ્તિ,
0: હા
3: અન્યત્ર પુસ્તકમ અસ્તિ,
0: હા અન્યત્ર
3: અન્યત્ર પુસ્તકમ
0: એવું આપણે ઉચ્ચારણ કરશું। અવ્યયનો મતલબ એ છે કે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આપણે અવ્યયને કોઈ પણ પ્રકારના પ્રત્યયો જોડવાના નથી, એટલે અન્યત્રમાં પાછળ મ કે સ્ય એવું કશું લગાવી શકતા નથી।
2: આનો મતલબ તો એવો થાય ગુરુ કે જેમાં વચન કાળ કે સ્થિતિનો કોઈ પણ પ્રભાવ પડતો નથી એવા પદોને આપણે,
0: હા એવા પદોને અવ્યય પદો કહી શકીએ, એટલે કે ફેરફાર ન થાય, વ્યય ન થાય એને અવ્યય। તો આવા અત્ર તત્ર પુત્ર અને અન્યત્ર એવા પદો અવ્યય પદો છે, એ સિવાય પણ ઘણા અવ્યય પદો છે। હવે આપણે કેટલાક બીજા અવ્યય પદો જોઈએ, જેમ કે એક બાજુ ટેબલ છે અને એક બાજુ ખુરશી છે, તો

0: એક બાજુ છે એમ કહેવા માટે એકત્ર શબ્દનો પ્રયોગ થાય છે. આસંદહ એટલે કે ખુરશી એક બાજુ છે અને ઉત્પીઠિકા એટલે કે ટેબલ બીજી બાજુ એક બાજુ છે. તો એક તરફ એટલે કે એક બાજુ આસંદ છે એવું કહીએ, ખુરશી છે એવું કહીએ, તો આપણે બોલવું જોઈએ એકત્ર આસંદહ અસ્તિ, એકત્ર ઉત્પીઠિકા અસ્તિ. એનો મતલબ એમ થયો કે એક બાજુ ખુરશી છે તો બીજી બાજુ ટેબલ છે, બીજી તરફ. આપણે એમ પણ બોલીએ કે નદીની એક તરફ મંદિર છે તો નદીની એક તરફ વિદ્યાલય છે. તો વાક્ય બોલી શકીએ એકત્ર
1: એકત્ર
0: મંદિરમ અસ્તિ,
1: મંદિરમ અસ્તિ
0: એકત્ર વિદ્યાલય અસ્તિ,
1: એકત્ર વિદ્યાલય અસ્તિ.
0: એટલે કે વચ્ચે એક ભેદ છે,
2: એકત્ર પુસ્તકમ અસ્તિ, એકત્ર
0: લેખની,
2: લેખની અસ્તિ.
0: હા, એટલે કે નોટબુક એક બાજુ છે, ચોપડી એક બાજુ છે અને પેન બીજી બાજુ છે, એકત્ર. એવા કેટલાક શબ્દો પણ બોલી શકીએ, એકત્ર ભારતમ અસ્તિ, એકત્ર અમેરિકા અસ્તિ, એકત્ર પ્રધાનમંત્રી અસ્તિ, એકત્ર રાષ્ટ્રપતિ અસ્તિ. આપણે કોઈની સરખામણી કરવી હોય તો પણ તુલનાની દ્રષ્ટિએ પણ એક બાજુ અને બીજી બાજુ એમ બોલી શકીએ, એકત્ર પુરુષ અસ્તિ, એકત્ર મહિલા અસ્તિ. હા, એકત્ર સજ્જન અસ્તિ,
1: એકત્ર દુર્જન અસ્તિ,
0: એકત્ર ચોર અસ્તિ,
1: એકત્ર સજ્જન અસ્તિ,
0: રક્ષક અસ્તિ,
1: રક્ષક અસ્તિ.
0: હા, એકત્ર
2: કુંજિકા અસ્તિ.
0: હા,
1: એકત્ર તાલકમ અસ્તિ.
0: ખૂબ સરસ. એટલે કે એક બાજુ અને બીજી બાજુ, એક તરફ અને બીજી તરફ, એવું દર્શાવવા માટે એકત્ર પદનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, અન્ય એક પદ લઈએ, સર્વત્ર, એટલે કે બધે જ. બધે જ કંઈક બતાવવું હોય એટલે કે બધું જ છે, જે આપણે પદ, જે વસ્તુ કે પદાર્થ બધે જ છે એમ કેવું હોય તો સર્વત્ર શબ્દનો પ્રયોગ થાય છે. સૌથી સરળ વાક્ય લઈએ, ઈશ્વર સર્વત્ર અસ્તિ, એટલે કે પરમાત્મા બધે જ છે. તો આ તો બહુ સરળ છે.
1: વાયુ સર્વત્ર અસ્તિ.
0: હા,
2: પ્રકાશ સર્વત્ર અસ્તિ.
0: ખૂબ સરસ.
1: સજ્જના સર્વત્ર સંતિ.
0: હા, ભૂમિ સર્વત્ર અસ્તિ, જલમ સર્વત્ર અસ્તિ, આવું ઘણું બધું જે છે. વૃક્ષા સર્વત્ર અસ્તિ, સર્વત્ર સંતિ, એટલે કે જે બધે જ હોય એવા વાક્યોને આપણે સર્વત્ર શબ્દથી બોલી શકીએ. પણ ધારો કે આપણે નિષેધ પણ કરી શકીએ કે બધે સજ્જનો હોતા નથી, તો આપણે એવું બોલીએ, સર્વત્ર સજ્જન નાસ્તિ, સર્વત્ર ઈશ્વર નાસ્તિ. એટલે સર્વત્ર શબ્દનો પ્રયોગ આ રીતે આપણે કરવો જોઈએ. તો ક્યારેક અત્ર, તત્ર, કુત્ર, એકત્ર, સર્વત્ર, અન્યત્ર, આવા શબ્દોથી આપણે નવા નવા વાક્યો બનાવી શકીએ છીએ. અને એમાં સરળ સંસ્કૃત માટે અહીં ત્યાં એવા એવા સરળ પદોનો પ્રયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો, આપણે અહીંથી કેટલાક આગળ નવા શબ્દોનો અભ્યાસ કરીએ. આગળ આપણે જોયું કે જે નજીક છે એને દર્શાવવા માટે એષઃ એવું પુલ્લિંગમાં આપણે શબ્દ પ્રયોગ કર્યો હતો, કે આ પુરુષ છે, એષઃ પુરુષઃ, અને દૂર હોય તો આપણે બોલતા હતા સહ પુરુષઃ. એમ આગળ આપણે શીખ્યા હતા એષા મહિલા, અને દૂર હોય તો સા મહિલા. હવે આપણે એનો પરિચય એટલે કે એની કોઈક નામ કે ઓળખ બતાવવું હોય તો આપણે કેટલાક બીજા શબ્દો એના અનુસંધાનમાં શીખવા જોઈએ. ધારો કે અહીં કોઈક પુરુષ છે તો હું કહું કે એ શહ પુરુષ. પણ પ્રશ્ન થાય કે આ પુરુષ છે પણ તે છે કોણ, તેનું નામ શું છે? તો પછી એવા પ્રશ્નોનો જવાબ આપવા માટે આપણે, અથવા એની ઓળખ આપવા માટે, એતસ્ય નામ પરીક્ષિત, આ પુરુષ છે એનું નામ પરીક્ષિત છે. આ અને એનું એવો અર્થ થયો. એ જ રીતે તે અને તેનું એમ કેવું હોય અને તે દૂર હોય

0: એવું પણ દર્શાવવું હોય તો કહીશું તે પુરુષ છે તેનું નામ પરીક્ષિત છે. સહ પુરુષ તસ્ય નામ પરીક્ષિત. હવે જો મહિલા હોય તો સા મહિલા, એટલે કે પેલી મહિલા દૂર હોય તો કહીશું સા મહિલા. તસ્યા નામ મેઘના, તેનું નામ મેઘના છે. જો નજીક હોય તો આપણે કહીશું એષા મહિલા, એતસ્યા નામ મેઘના. આમ સહ તસ્ય એષહ.
1: હેલો લિસનર્સ, આજે ભારત પ્રવાસ અને પર્યટનમાં આજે જવાનું છે પંજાબની સફર પર. પાંચ નદીઓનો આ પ્રદેશ સમૃદ્ધ પંજાબ, વેદો, સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, તક્ષશિલા યુનિવર્સિટી, દૂધ અને મધ કલા કારીગરી વગેરેની ભૂમિ હતો. અને આજે આપણે આજ પંજાબની સફર પર જવાનું છે. પંજાબ આમ તો પ્રગતિ કરી રહેલું ઉત્સાહી આતુર સહેલાણીઓ માટે મોટી દોલત છે, ખજાનો છે. ફળદ્રુપ પ્રદેશમાં ભયાનક કિલ્લાઓ, મનોહર પ્રસાદો, નયન રમ્ય ઉદ્યાનો અને પવિત્ર ધામો આવેલા છે. તેમના ભાંગડા નૃત્યમાં અને બહેનો દ્વારા ભજવાતા વિનોદી ગિડ્ડાના નાટ્યમાં અને તેના અનેક મેળા ઉત્સવમાં તેમનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ પ્રતિબિંબિત થાય છે. મોંમાં પાણી લાવે એવા પંજાબની રસોઈની વાનગીઓ પણ ત્યાંના લોકોમાં જેવી સ્વાદિષ્ટ અને ઉત્સાહ પ્રેરક છે. પંજાબનું વખણાતું ખાણું મક્કે દી રોટી અને સરસોદા સાગના ઉપરથી જ ગ્લાસ ભરીને લસ્સીનું ભોજન લીધા વિના પંજાબની સહેલગાહ અધૂરી છે. તો ચાલો આજે તમને લઈ જાઓ અમૃતસર, પંજાબનું આધ્યાત્મિક કેન્દ્ર. અમૃતસર દેશનું પંજાબીઓ માટેનું અતિ મહત્વનું યાત્રાધામ છે. 1577માં ગુરુ રામદાસ દ્વારા એની સ્થાપના થઈ અને પવિત્ર અમૃત સરોવર પછી તેનું નામ અમૃતસર પડ્યું. આગળ આપણે જઈશું સુવર્ણ મંદિર સંકુલ, પરંતુ ત્યાં સુધી લઈ લો એક નાનકડો બ્રેક. હું આરજે અંજલી, નાનકડા બ્રેક બાદ અહીંયા પાછી જ આવીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હેલો હેલો, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. સુવર્ણ મંદિર સંકુલ અમૃતસરના હાર્દમાં આવેલું આ નયનરમ્ય મંદિર સંકુલ શીખોનું પરમ પવિત્ર મંદિર છે. પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ દ્વારા 1588માં અમૃત સરોવરમાં આવેલા એક નાના ટાપુ પર તેની સ્થાપના કરવામાં આવી અને 1604ના ઓગસ્ટ માસની 16મી તારીખે તેને ધર્મ કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યું. 1761માં અફઘાન આક્રમક અહમદ શાહ અબ્દાલીએ એનો સર્વનાશ કર્યો. 1803 થી 1830 વચ્ચે મહાન શીખ શાસક મહારાજા રણજીતસિંહે તેનું પુનઃનિર્માણ કર્યું. ગુરુદ્વારા સંકુલ એ હિન્દુ અને ઇસ્લામી સ્થાપત્યનું સુભગ મિશ્રણ છે અને સમગ્ર વિશ્વમાં સુંદર આકર્ષક રીતે સજાવેલા મંદિરોમાં તેની ગણના થાય છે. ઉત્તર તરફ સુંદર રીતે કોતરાયેલા ચાંદીના દ્વારવાળું દર્શની દેવરી એ મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેમાં મધ્યસ્થ શીખ સંગ્રહાલય પણ છે. હરમંદર સિંહ અથવા દરબાર સિંહ તરીકે ઓળખાતી મુખ્ય પ્રતિમા અમૃત સરોવરની મધ્યમાં સ્થાપવામાં આવી છે. ગુરુ ગ્રંથ સાહેબની મૂળ પ્રત જે શીખોનો પવિત્ર ગ્રંથ છે તે રત્નજડી પેટીમાં દરબાર સાહેબમાં દિવસ દરમિયાન સાચવીને રાખવામાં આવે છે અને રાત્રે તેને ધાર્મિક વિધિ અને શિષ્ટાચાર સમારંભ દ્વારા અકાલ તખ્તમાં પરત કરવામાં આવે છે. મહારાજા રણજીત સિંહે મંદિરનો ઘુમ્મટ સોનાથી મઢાવ્યો અને અંદરના ભાગને અત્યંત ચિત્તાકર્ષક રીતે સુશોભિત કરાવ્યું, શણગાર્યું. ગુરુ કા લંગર સામુદાયિક સાર્વજનિક રસોડું જે મંદિરના પૂર્વીય પ્રવેશ દ્વારે આવેલું છે તેની મુલાકાત તો લેવી જ જોઈએ. આગળ આપણે જવાના છીએ જલિયાવાલા બાગ, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ આવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુવર્ણ મંદિર સંકુલની નજીકમાં દિવાલો વાળો સુંદર બાગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસની એક સ્મરણીય ઘટના છે. હું વાત કરી રહી છું જલિયાવાલા બાગ. સ્વાતંત્ર્યની શાશ્વત જગતી જ્યોતના આકારમાં બાંધેલું શહીદ સ્મારક પ્રત્યે ભારતવાસીનું પવિત્ર યાત્રા સ્થળ છે. 13 એપ્રિલ 1919 ના દિવસે ત્યાં શાંતિથી બેઠેલા અને ભેગા થયેલા લોકો પર તોપમારો ચલાવવાનો હુકમ જનરલ આર ડાયરે આપ્યો. બુલેટની નિશાની વાળો દિવાલનો એ ભાગ આજે પણ જાળવી રાખવામાં આવ્યો છે. તેમાં ચોક્કસ કેટલાક માણસો મૃત્યુ પામ્યા એ આંકડો તો આજે પણ સ્પષ્ટ નથી, પરંતુ સત્તાવાર આંકડા પ્રમાણે આ તોપમારામાં 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ઈજા પહોંચી એવું દર્શાવવામાં આવ્યું છે. નાનકડી શહીદ ગેલેરીમાં ચિત્રો, વર્તમાન પત્રોમાં આવેલા અહેવાલો ઉપરાંત આક્રૂરતા ભર્યા વિકરાળ પ્રસંગની પ્રથમ દર્શનીય માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. દુર્ગિયા મંદિર અથવા લક્ષ્મીનારાયણ મંદિર. દેવી દુર્ગાનું આ પ્રખ્યાત મંદિર સુવર્ણ મંદિરના જેવું છે. ત્યાં છે રામબાગ ઉદ્યાન, સુંદર બગીચાથી વીંટળાયેલું એક નાનું મહેલ મહારાજા રણજીતસિંહે બંધાવ્યો હતો. તેમાં મુગલ સમયના શસ્ત્રો, હથિયારો, ઓજારો અને પંજાબના રાજવંશીઓના ચિત્રો, પ્રતિકૃતિઓ રાખવામાં આવ્યા છે. આગળ હું તમને લઈ જઈશ અમૃતસરની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમારે જવું જોઈએ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. અમૃતસરની આસપાસ આવેલ છે રામતીર્થ. પુરાણ પ્રસિદ્ધ મહર્ષિ વાલ્મીકિ, જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી, તેમનો આશ્રમ છે. એવું માનવામાં આવે છે કે રામના પત્ની સીતા અહીં રહ્યા હતા અને બે જોડિયા બાળકો લવ અને કુશને જન્મ આપ્યો હતો એવી કથા છે. યાત્રાના આ સ્થળ પર એક પ્રાચીન તળાવ અને કેટલાક મંદિર છે. તરણ તારણ. પાંચમા શીખ ગુરુ અર્જુન દેવે તરણ તારણ પર સોનાના ઘુમ્મટવાળું ગુરુદ્વારા બંધાવ્યું હતું. આ પવિત્ર તળાવનું પાણી અદ્ભુત ચમત્કારિક શક્તિ ધરાવતું માનવામાં આવે છે. ખાસ કરીને રક્તપિત્ત કુષ્ઠરોગ પર તે ચમત્કારિક અસર કરે છે. અને ત્યાંથી જ નજીક છે વાઘા બોર્ડર. ઇન્ડો પાક બોર્ડરની બંને બાજુએ અટારી પાસે વાઘા બોર્ડર પર રોજ સાંજે બીટિંગ ધ રીટ્રીટનો જે સમારંભ થાય છે તે દર્શનીય હોય છે અને સહેલાણીઓ માટેનું તે દર્શનીય આકર્ષણ છે. અમૃતસર અને અટારી વચ્ચે ઘણી બધી બસો આવજા કરે છે. આગળ આપણે જોઈશું આનંદપુર સાહેબ. પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આનંદપુર સાહેબ નૈનાદેવી પર્વતની પશ્ચાદ ભૂમા સતલજ નદીને ડાભે કાંઠે વસેલું આ સ્વર્ગીય સુખનું ગામ શીખોનું યાત્રા સ્થળ છે. 1665માં ગુરુ તેગ બહાદુરે મખોવલ તરીકે ઓળખાતી એક જૂના પુરાણા ખંડેરવાળી જગ્યા પર આ બંધાવ્યું હતું. 10મા શીખ ગુરુ જેઓ 1666 થી 1708 સુધીમાં થઈ ગયા, ગુરુ ગોવિંદસિંહે તેમના જીવનના 25 વર્ષ અહીં ગાળ્યા હતા અને તેમની નિશ્રામા ગામને ખૂબ મહત્વ પ્રાપ્ત થયું છે. શીખોનું વાર્ષિક સંમેલન હોલા મહોલ્લા એ આનંદપુરનો મહત્વનો પ્રસંગ છે. આખા સમારંભના સંક્ષિપ્ત વર્ણન પરથી નિહાંગના લગ્ન સમારોહના રિવાજનો હુબહુ ખ્યાલ આવે છે. ગુરુદ્વારા કેશગર સાહિબ બૈસાખીના પવિત્ર દિવસે ગુરુ ગોવિંદસિંહે ખાલસા અથવા સિદ્ધાંતવાદીઓનું લશ્કરની સ્થાપના અહીંયા કરી હતી. શ્રદ્ધાનો પુરસ્કાર કરવામાં એમને મદદરૂપ થવા માટે તેમણે પહેલા 5 સ્વયંસેવકોને બાળ દીક્ષા સંસ્કાર આપ્યા અને તેમને પંજ પિયારે અર્થાત 5 5 વહાલા એવું નામ આપ્યું. સુરમ્ય ગુરુદ્વારા શીખોના પંજ તખ્ત અર્થાત 5 તખ્તાવાનું એક છે. ગુરુ ગોવિંદસિંહના 12 આયુધોને પણ ત્યાં રાખવામાં આવ્યા છે. આગળ આપણે એના વિશે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે આનંદપુર સાહિબ અને જગ્યાની વાત કરી રહ્યા છે. ગુરુદ્વારા ગુરુ તેગ બહાદુર સિંહ સાહિબ એટલે કે શીશગંજ. 16 નવેમ્બર 1675 ના દિને ગુરુ તેગ બહાદુરના પવિત્ર માથાને પૂરા માન સન્માન સાથે અહીં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમણે મોગલો દ્વારા દિલ્હીમાં ફાંસી અપાઈ હતી અને તેમનું શિષ્ય તેમના ભાઈ જૈતા દ્વારા અહીં લાવવામાં આવ્યું હતું. ગુરુદ્વારા આનંદગઢ સાહિબ એ 1 કિલ્લો હતો અને ગુરુ ગોવિંદસિંહનું નિવાસ સ્થાન હતું. રોજ સાંજે યોજાતા ધ્વનિ પ્રકાશ કાર્યક્રમમાં શીખ ગુરુઓના સમય અને તેમની જીવની બતાવવામાં આવે છે. બીજા મહત્વના સ્થાનો છે ગુરુદ્વારા દમદમા સાહિબ, ગુરુ કા મહેલ, ગુરુદ્વારા પારા સાહિબ, ગુરુદ્વારા માઈ જીતોજી સાહેબ અને ગુરુ તેગ બહાદુર સંગ્રહ સ્થાન આ વગેરે. આનંદપુર સાહેબની આસપાસ કયા સ્થળો છે? એક તો છે ગુરુદ્વારા ખિતાપુર સાહિબ. આ પવિત્ર ગામ છઠ્ઠા શીખ ગુરુ હરગોવિંદે 1627 સ્થાપ્યું હતું. ઘણું લાંબુ આયુષ્ય ધરાવનાર મુસ્લિમ સંત પીર બુધાન શાહના નામ સાથે પણ એ સંકળાયેલું છે. ગુરુ હરગોવિંદ, ગુરુ હરરાય અને ગુરુ હરકિશન આ ત્રણેય શીખ ગુરુઓના અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. ભાખરા બંધ એ દુનિયાનો સૌથી ઊંચો સીધા ગુરુત્વાકર્ષણ વાળો સિમેન્ટ કોન્ક્રીટ બંધ મનાય છે. આ બંધ વિશાળ ટાંકી જેનું નામ ગોવિંદ સાગર ટાંકી આપવામાં આવ્યું છે અને એના સુંદર બગીચાની મુલાકાતે ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ રોજ અહીં આવે છે. આગળ આપણે જાણીશું ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે ભારત પ્રવાસ અને પર્યટનમાં.

ઐતિહાસિક યાત્રાધામનું નામ ગુરુ ગોવિંદસિંહના નાના પુત્ર બાબા ફતેહસિંહ સાથે જોડાયેલું છે, ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ. આ સુંદર સફેદ ગુરુદ્વારા એવી જગ્યા છે જ્યાં ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહ ને રેતી અને સિમેન્ટના ચડતરમાં જીવતા ચણી લેવામાં દફનાવી દેવામાં આવ્યા હતા. સર હિંદના નવાબના દબાણથી તેમને તાબે થવા કરતાં તેમણે શહીદી વહોરવી પસંદ કરી હતી. આખા વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં મુલાકાતે આવે છે. ગુરુદ્વારા જ્યોતિ સ્વરૂપ. જોરાવરસિંહ, ફતેહસિંહ અને તેમના દાદીમાં ગુજરી ગયા પછી એમને જ્યાં દફનાવવામાં આવ્યા હતા ત્યાં જગ્યા છે. ફતેહગઢ સાહેબની આસપાસ કઈ જગ્યાઓ છે જે જવા જેવી છે? એક છે સંગોલ. ફતેહગઢ સાહેબની ઉત્તરે આવેલું આ સ્થાપત્ય 300 વર્ષ પહેલા ઉદ્ભવ્યું હોય એમ કહેવાય છે. એ સંગલ દ્વીપ તરીકે જાણીતું છે. કુશાન અને ગુપ્તાના સંરક્ષણ મુરબ્બી વટ હેઠળ આ વસાહતનું પહેલા અને 6 શેકાની વચ્ચે મહત્વ વધ્યું. સંગલ સંગ્રહાલયમાં રાજ્યની જુદી જુદી જગ્યાઓથી મળેલા સ્થાપત્યના નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા. અહીં પહેલા બીજા શેકાના સ્તૂપ અને મઠો પણ છે. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ફતેહગઢ સાહેબની આસપાસ આવેલ છે સરહિંદ. તગલક અને પઠાણ સુરવંશના રાજવંશના શાસન દરમિયાન આ ગામ ખૂબ અગત્યનું હતું. મુગલ કાળમાં 1709 સુધી આ ગામ ખૂબ વિકસ્યું. 1709 થી 1763ના ગાળામાં શીખ અને મુગલો વચ્ચેના વારંવારના સત્તા સંઘર્ષમાં તેણે ખૂબ સહન કર્યું. તેમાં છૂટા છવાયા અનેક દરગાહ અને હજીરા આવેલા છે, જેમાં મહત્વના છે મીર મીરાન અને તાજ બીબીની દરગાહ, ઉસ્તાદ અને સાગેટની દરગાહ અને બુચર સંડાની દરગાહ. આમ ખાસ બાગ, આ આલિશાન ભવ્ય રાજાશાહી મહેલ એ સરહિંદનું મુખ્ય આકર્ષણ છે. અકબરના શાસન દરમિયાન તેનું બાંધકામ મોફિસ ખાને થાકેલા મુસાફરો માટે હાઈવે ધર્મશાળા તરીકે અને રાજકુટુંબોના આરામગૃહ તરીકે શરૂ કરાવેલું. પાછળથી જહાંગીર અને શાહજહાએ આ ભવ્ય બાંધકામને વિકસાવ્યું. શીખો અને મોગલોની વચ્ચેની લડાઈમાં એ પડીને પાધર થઈ ગયું. હવે એને ફરીથી ઊભું કરીને તેને સહેલાણીઓના સંકુલ તરીકે વિકસાવ્યું છે. રોજા શરીફ, આ હજીરો સૂફી સંત શેખ અહમદ ફારૂકી સરહિંદનું દફન સ્થાન છે. તો આજ માટે આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યારે આપણે જઈશું પંજાબના જ પતિયાલા સ્થાનક પર અને જાણીશું તેની આજુબાજુ કયા સ્થળો છે જે જાણીતા છે અને એની માહિતી પણ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું ગુજરાતી ભાષાની કેટલીક અદ્ભુત અને ખાસ કરીને જો એ રચનાઓ આપણા શહેર, આપણા વિસ્તારના કોઈ કવિ કે લેખકે લખી હોય તો એને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવા. આ વાર્તાઓ, આ કવિતાઓ અને આ સાહિત્ય થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે, તો એ વિશેની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલાં આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં, ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિજ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો, અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ, આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાઓ. અને એની સાથે સાથે આપણે ત્યાં પણ એટલે કે વાંચન વિચાર વર્તુળ, કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે, અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે, અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ. એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે આ વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે, અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી આ ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે, એ વધારે જરૂરી છે, અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી, અને અમારા આ કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ, એમાં ઘેઘોર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની

પણ શ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય, પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે, અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટેરવામાં થોડી ક્ષણોમાં મજા લઈ આવે છે, પણ એ થોડી ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને ઘરમાં રાખીને એનો રખરખાવ કરી શકો છો તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસિપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વળીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી, એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી, ઘરમાં રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી. ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા આવવાની તૈયારી હોય તે સમય, એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો, અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે, તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી, આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો, અને 1/2 કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશો કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારે એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો, અને પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સવાલ એ છે કે આના માટે શું થઈ શકે? સતત સમય ક્યાં છે? ને સમય નથી એવું હું નહીં કહું, પરંતુ સમયનું આયોજન આપણી પાસે નથી થઈ શકતું. કારણ કે પુસ્તક વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તક સાથે જોડાવું પણ બહુ અગત્યનું છે, પણ આપણા મન અને જીવનની આર્થિક પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ

પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો, જેમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું, એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે, એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો, પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એ ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવ, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહેશે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાભ મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે. ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પુસ્તકાલયોની મુલાકાત બાદ પણ કેટલાક બધા પુસ્તક પ્રદર્શનો પણ થાય છે આપણા શહેરમાં. કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે. કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારે માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહાંરા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પણ, એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો મૂકીને, જ્યાં જૂના નવા પણ એ પુસ્તકોને સ્પર્શીને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો. એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલાં વસાવવા જોઈએ, કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે, સ્પર્શ્યું છે તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે. પુસ્તકની પસંદગી કરવા માટે થોડા ચૂઝી બનવું પડશે, પણ એ માટે પણ જો તમને તમારી ભાષા પર પ્રત્યે, તમારી માતૃભાષા પ્રત્યે એક લગાવ અને સ્પર્શ થયા પછીનો અનુભવ થશે તો ચોક્કસથી તમે એ પુસ્તકની પસંદગીમાં પણ પારંગત બનશો. અને પુસ્તક જ એવું છે કે જે ગિફ્ટ આપ્યા પછી સતત વર્ષો સુધી સચવાયેલું રહે છે અને વપરાતું રહે છે. ઘણા કહે કે કોઈ પસ્તીમાં આપી દેતું, તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન વિચાર કરો અને તમારા વર્તુળમાં પ્રદર્શિત કરો, કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે, અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વહેંચવાનું છે, અને હું આવતા અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે, એટલે કે આ વિરામ સુધી, માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક,

ટેક્સ, આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો રેડિયો પાલનપુર @gmail.com પર. તમારો મેલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો 9512966688 પર વોટ્સએપ કરીને. માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો, કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. આરજે આર સતત તમારી સાથે રહેશે તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સામુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ

0: પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

માણસ બીજાથી ભરમાય એ તો ઠીક, પણ જ્યારે પોતે જ પોતાનાથી સ્વયંથી છેતરાય એને વિધિની વક્રતા નહીં તો બીજું શું કહી શકાય. હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. એક શેર છે જ્યાં પૂરેપૂરી ગંભીરતા સહિત જીવનની નિષ્ફળતાના કરુણ રહસ્યો ખોલી આપે છે, આની પુષ્ટિ પણ ત્યાર પછીના શેરમાં થતી જોવા મળે છે. એટલે હું તમને એક શેર સંભળાવવાની છું જેમાં હું જે કંઈ બોલી રહી છું એ તમને સમજાશે. આ જે શેર છે એની સાંકળમાંથી જ અનુભવો વરવી વાસ્તવિકતાથી કથા ગઝલકારે આરંભી છે. ગઝલના મતલાનો શેર એવો ચોટદાર હોવો ઘટે કે જેનાથી આખી ગઝલ રસાનુભવવાહી બની રહે. 20મી સદીના 3રા-4થા દસકાના ઘણા ગઝલકારો આ મુદ્દા પરત્વે ઝપાન છે, શૂન્ય પણ એમાંથી બાકાત નથી. જીવનના અનુભવો દ્વારા જ આપણને અનહદનો ભેદ સમજાય છે. કોઈ ત્રીજી વ્યક્તિનો જીવનમાં પ્રવેશ

0: સૂચક હોય છે। એવી વ્યક્તિ માનવ રૂપે, અતિમાન રૂપે કે પછી દિવ્ય સ્વરૂપે પણ સંભવી શકે, પરંતુ એવી કોઈ ત્રીજી વ્યક્તિની નજરથી ઘેરાતા જ આપણને અનહદનો ભેદ સમજાય છે। સૂફીવાદી વિચારધારાની અસર હેઠળ આ લખાયેલો શેર તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું। ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો, ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો જે દિવસે હું કોઈની નજરોથી ઘેરાયો હતો। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે હું તમારી સમક્ષ અમુક શેર શૂન્ય પાલનપુરી સાહેબના અને એના અર્થ પ્રસ્તુત કરી રહી છું। ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4।

જીવનના આરંભથી અંત પર્યંત પળે પળે કેટકેટલા મહાભારત રચાય છે. ઘણીવાર આપણે બીજાની નજરે જોતા થાક ખાઈ જઈએ છીએ, તો ક્યારેક માણસ પોતે જ પોતાનાથી પોતાના પડછાયાથી ભરમાય છે. જીવનની વરવી કહો કે નરવી, વાસ્તવિકતાની

0: આ ગઝલકારે મતલાના શેરમાં કેવી અભિવ્યક્તિ કરી છે એ સંભળાવું. ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઈને કહેવું કે મારો જ પડછાયો હતો. ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઈને કહેવું કે મારો જ પડછાયો હતો. ખરેખર માણસ બીજાથી ભરમાય એ તો ઠીક, પણ જ્યારે પોતે પોતાનાથી જ સ્વયંથી છેતરાઈ જાય ને ત્યારે કેવું કહેવાય. આ એનો જ એક શેર હતો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કવિના નિજી દસ્તખત સમા આ શેરમાં સુન્ય સાહેબે આમ જોવા જઈએ તો પોતાની કેફિયત જ કહી છે. એમના બયાન મુજબ એમને જીવનમાં આવા પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ પ્રસંગોપાત થતા રહ્યા છે. મનની વાતને સર્જક કલાકારોનો મર્મ ભાવક સમક્ષ ઉઘાડી આપે છે અને એ જ આ શેરની ઉપલબ્ધિ છે. ત્રીજો જે શેર હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું એના અનહદના નાદ પરથી વળી પાછું વાસ્તવિકતાની ભૂમિ પર લાંગરે છે. સમજ જરા વધારે સ્પષ્ટ થાય છે. કવિને પોતે વિના વાંકે જીવન આખું વગોવાયા હોવાની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ કવિએ નકરી અનુભૂતિ રૂપે જ વ્યક્ત કરી છે અને કંઈક આ રૂપે છે. નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર, નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર, હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો. ખુદ ઉષા સંધ્યાને એનો દઈ શકી કોઈ જવાબ, ખુદ ઉષા સંધ્યાને એનો દઈ શકી કોઈ જવાબ, લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશે રક્તરંગી ચાદર છવાય છે. આ દ્રશ્ય ઘણાએ જોયું જ હશે. દ્રશ્ય કલ્પન પ્રયોજતા એ રક્તિમાં કેમ પથરાઈ હશે? પ્રાતઃ અને સંધ્યાના રંગો શાને લાલીમાં પ્રગટાવતા હશે? એનો ઉત્તર ઉષા કે સંધ્યાવાસી નથી. પ્રકૃતિના આ રહસ્યને કોઈ પામી શક્યું નથી. પણ આવું બધું ટીપણું ગઝલના સાદા તીર મારનારને કદાચ ન પણ રૂચે, તથાપિ એમાં માનવ સંબંધો પ્રતિ ઇંગિત કળાશે. આ સંદર્ભમાં શૂન્યનો જ એક બોલકો શેર તરત જ સ્મરણે ચડે છે. હરણ સીતાઓનું માત્ર એક બહાનું છે. તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી, તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી, ભર સભામાં હું નહીતર ખૂબ મૂંઝાયો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: એકાંતવાસમાં પણ આપણને કોઈના ઈશારે આપણી એકલતા, જીવનનો મૂંઝારો દૂર થાય છે. જીવનમાં અન્ય વ્યક્તિઓનો પ્રવેશ આપણા એકાંતોને હૂંફથી ભરી દે તેવો હોય છે. કૃષ્ણના અદ્રશ્ય ઈશારે, કોઈના દિવ્ય ચક્ષુના ઈશારે, દ્રૌપદીની જેમ જીવતરનો મૂંઝારો દૂર થઈ જતો હોય છે. નહીતર મૂંઝાયો હતો માં કવિની કેફિયત છે, એ ભગતના તરફથી પૂર્ણત્વ તરફનો ઉદ્ગાર છે. ઉત્તર શૂન્યની મોટાભાગની ગઝલોમાં આમ અનહદ નાદનો ત્રીજો સૂર સંભળાય છે, પરંતુ ઘણીવાર જીવનમાં પ્રિય વ્યક્તિનું મિલન થઈ શકતું નથી. તેવી રીતે ભ્રામક સત્યમાં માયામાં રાચતા આપણું ઈશ્વર સાથે મિલન થઈ શકતું નથી. એવા વેરલા તો કોઈ પીર ફકીર કે ધ્રુવ પ્રહલાદ કે નરસિંહ મિરાજ હોઈ શકે, ના અન્ય. આ અનહદની અનુભૂતિ એના બુલંદપણામાં ઉપર ઉપરથી શાંત દેખાતી સંવેદનાના ઊંડાણોને સ્પર્શી જાય છે. એમાં કવિનું પોતાપણું પ્રગટે છે. આવી સ્વનાભૂતિની ગઝલનું પોત નક્શીદાર બન્યું છે. એની પ્રતિતિ આપણને મક્તાનો શેર કરાવે છે. આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, એના પાયે શૂન્ય કેરો પ્રાણ પુરાયો હતો. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

બ્રેક પહેલાં મેં તમને એક શેર સંભળાવ્યો, આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આંચ પણ, એના પાઈ શૂન્ય કેરો પ્રાણ પુરાયો હતો. બતલાનો આ શેર વાંચતા જ આપણને ઘાયલનો આ શેર સહજ યાદ આવી જાય. કે ઉજાગરા કર્યા છે ઘાયલ, કે ઉજાગરા કર્યા છે ઘાયલ, આ ગઝલ ત્યારે માંડ ઉગી છે. શૂન્યની આ ગઝલની ભાષાની ઇમારત ધ્યાનાકર્ષક બની છે. અભિવ્યક્તિનું સારલ્ય ગઝલની દુર્બોધ બનતી અટકાવે છે. ગઝલનું શીર્ષક સૂચવે છે તેમ આ રચના ચિંતન સંવેદન રચના રીતિ ગઝલ્ય શેરિયત કલ્પન વિનિયોગ અને તાજગી પૂર્ણ બનાવે છે. ગા ગા લગાના ચાર આવર્તનો અને ગાલ ગા દ્વારા ગઝલ બંધ ચુસ્તીપૂર્વક સુપેરે રચાયો છે, એ જ એનું સાર્થક્ય. છેલ્લે ઘાયલના શીરથી શૂન્ય અને એમના ગઝલ દરબારની સલામી આપીએ છીએ. કેમ ભૂલી ગયા દટાયો છું, કેમ ભૂલી ગયા દટાયો છું.

0: આ ઇમારતનો હું એ પાયો છું. નાના બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

money.

0: નમસ્કાર. આજનો શો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. આજના શોમાં મેં શૂન્ય સાહેબના લખેલ અમુક શેર તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા, જે મેં લીધા છે એક પુસ્તકમાંથી, જે પુસ્તકનું શીર્ષક છે કવિતા શૂન્ય વિશેષ, જેના તંત્રી રમેશ પુરોહિતજી છે. અને આ પુસ્તક બહાર પડી હતી 2022માં. એમ તો શૂન્ય સાહેબે ઘણું બધું લખ્યું છે અને ઘણું બધું હું અવારનવાર તમારી સમક્ષ પ્રસ્તુત કરતી હોઉં છું. આજે એમના અમુક શેર અને શેરનું અર્થઘટન તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું, એ તમને કેવું લાગ્યું એ અમને જરૂરથી જણાવજો. રેડિયો પાલનપુરના વોટ્સઅપ નંબર 9512996688 પર. ક્યાંય જતા નહીં, રેડિયો પાલનપુર સાથે સંકળાયેલા રહો, અમારા બધા જ આરજીના શો માણતા રહો અને એમના શો કેવા લાગે છે એ પણ અમને જણાવતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.